શ્રોતા મિત્રો, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. મિત્રો, આજે શુક્રવાર દિનાંક 15 જ્યેષ્ઠ માસ શક સંવત 1948, તદુપરાંત તારીખ 5 જૂન 2026. અત્યારે સવારના 5:57 તેમજ 32 સેકન્ડ થઈ છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું સુનિતા મોદી આપની રેડિયો હમ સફર હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રાનો આરંભ કરીએ મંગલ સુરાવલીથી.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત અને દમણની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી આજે સુરતમાં 18,800 કરોડ રૂપિયા અને દમણમાં 2,970 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન સ્પર્ધાનો આરંભ કરાવ્યો. આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. રાજ્યભરમાં આજે વિવિધ કાર્યક્રમો સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે. રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન મ્યુલ

0: હન્ટ 2.2 અંતર્ગત પોલીસે સાયબર છેતરપિંડી કેસમાં 182 આરોપીઓની ધરપકડ કરી. અને હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે છે અને રોડ, વીજળી અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં 18,800 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરશે. પ્રધાનમંત્રી સૌપ્રથમ હજીરાની મુલાકાત લેશે અને બપોરે એક વિશાળ જાહેરસભાને સંબોધતા પહેલા નિર્માણાધીન ઔદ્યોગિક અને માળખાગત સુવિધાઓની સમીક્ષા કરશે. બાદમાં સાંજે પ્રધાનમંત્રી દમણની મુલાકાત લેશે, જ્યાં તેઓ દમણમાં લગભગ 2,970 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. સુરત જિલ્લાના અમારા પ્રતિનિધિ લોપા દરબારનો અહેવાલ સાંભળીએ.
1: પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. મુલાકાત દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાતના વિસ્તારને રૂપિયા 18,770 કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપવા જઈ રહ્યા છે. વડાપ્રધાનશ્રી સુરત ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ 24 પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં 4,852 કરોડના ખર્ચે પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને 13,926 કરોડના ખર્ચે 19 પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહેશે. આ પ્રોજેક્ટમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના 4 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને 2 પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે, તેમજ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 1 પ્રોજેક્ટના લોકાર્પણનો પણ સમાવેશ થાય છે, જ્યારે વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઇવેનું લોકાર્પણ કરવામાં આવશે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગઈકાલે 5 દિવસની પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો.
2: ગુજરાત માટે ગૌરવની વાત છે કે અમદાવાદ ખાતે આ પ્રથમ વિશ્વ યોગ ચેમ્પિયનશીપ યોજાઈ રહી છે. આ પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 77થી વધુ દેશોના રમતવીરની ઉત્સાહભરી સહભાગીતા એ વાતની જીવતી જાગતી સાબિતી છે કે યોગાસન હવે કોઈ એક દેશ પૂરતો સીમિત ન રહેતા એ વૈશ્વિક સ્પોર્ટ્સ બની ગયો છે.
0: આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે કોઈપણ રાષ્ટ્રનું નિર્માણ માત્ર ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ઉદ્યોગથી નથી થતું, પરંતુ તે દેશના વીર નાગરિકો અને યુવા પેઢીના વિચારોથી થાય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે યુવા પેઢી સંસ્કારયુક્ત વિચારધારા અને કર્તવ્ય નિષ્ઠા સાથે જોડાય છે ત્યારે કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરવું શક્ય બને છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને સાકાર કરતા કેન્દ્ર સરકારના યુવા સંગમ તબક્કા 6 કાર્યક્રમના 57 યુવા સભ્યોના પ્રતિનિધિમંડળે રાજ્યપાલ સાથે લોકભવન ખાતે મુલાકાત કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલે યુવાનોને રાષ્ટ્ર નિર્માણ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. IIM અમદાવાદના મુખ્ય વહીવટી અધિકારી નિવૃત્ત કર્નલ ડોક્ટર જગદીશ જોશીએ યુવા સંગમ 6ની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ગુજરાત અને ઓડિશાના યુવાનો વચ્ચે સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ટેકનોલોજીના આદાન પ્રદાન દ્વારા રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાનો છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવશે. એક પેડ મા કે નામ 3.0 અંતર્ગત અન્ન નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને ખેડા જિલ્લાના માતર તાલુકાના આંત્રોલી ગામે જિલ્લા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. અમદાવાદ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ધોલેરા સ્માર્ટ સિટીના આયોજનબંધ વિકાસની સાથે ધોલેરાના ખારાપટમાં ડ્રમ પ્લાન્ટેશનના નવતર પ્રયોગની સફળતા બાદ હવે વધુ 20 હેક્ટરમાં 50,000 રોપા વાવવાનું આયોજન કરાયું છે. કોસ્ટલ ગ્રેડિયન્ટ મોડેલને સાકાર કરવા 3 સ્તરીય જૈવિક સંરક્ષણ 1.19 કરોડ છોડનું મહાઅભિયાન પણ હાથ ધરાયું છે. પ્રધાનમંત્રીના સુરત ખાતે યોજાનાર કાર્યક્રમમાં 100% સસ્ટેનેબલ અને ઇકો ફ્રેન્ડલી બની રહે એવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમ સ્થળ પર આદિવાસી કારીગરો દ્વારા વાંસમાંથી બનાવેલ આકર્ષક ઇન્સ્ટોલેશન, કચરામાંથી બનાવેલા શિલ્પો અને ઇકો ફ્રેન્ડલી રંગોળીઓ રજૂ કરવામાં આવનાર છે. રાજકોટ જિલ્લામાં આજથી એક પેડ માં કે નામ 3.0નો પ્રારંભ. 17 દિવસમાં 27,000 વૃક્ષારોપણ અને 75,000થી વધુ રોપાઓનું વિતરણ કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો. એક અગત્યની જાહેરાત. વિશ્વ

0: પર્યાવરણ દિવસ નિમિત્તે દૂરદર્શન અને આકાશવાણી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આજે રાત્રે 9 વાગે ડીડી ગિરનાર ચેનલ પર 21 મિનિટનો વિશેષ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવશે, તો સાંભળવાનું ચૂકશો નહીં. રાજ્યમાં ચાલી રહેલો ઓપરેશન મ્યુલ હન્ટ 2.2 અંતર્ગત પોલીસે સાયબર છેતરપિંડી કેસમાં 182 આરોપીઓની ધરપકડ કરી છે. આ અંગે પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ વધુ વિગતો આપી.
1: जो गुजरात पुलिस द्वारा ऑपरेशन म्यूल हंट 2.0 चलाया जा रहा है, जिसमें कल रात तक 92 फरियाद दाखिल हुई है. 182 आरोपियों को गिरफ्तार किया गया है, जिसमें 670 म्यूल अकाउंट पकड़े गए हैं. टोटल पूरे भारत के 3,464 गुना डिटेक्ट हो रहे हैं और टोटल ये जो ऑफेंसेस डिटेक्ट हुए हैं उसमें 1,649 करोड़ रुपीज के साइबर क्राइम हुए थे जो डिटेक्ट हुए हैं. सो ये पूरी ड्राइव पूरे गुजरात में हर एक यूनिट द्वारा चलाई जा रही है, जिसमें सबसे अच्छा परफॉर्मेंस देखे तो सूरत शहर ने एक ही दिन में 58 एफआईआर दाखिल करके 77 आरोपियों को गिरफ्तार किया.
0: અરવલ્લી જિલ્લામાં વસ્તી ગણતરી 2027નો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં રહેઠાણક મકાનો અને કોમર્શિયલ એકમોની ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી છે, જેમાં બ્લોક બનાવીને એક સુપરવાઇઝર દ્વારા તેનું મોનિટરિંગ પણ કરવામાં આવે છે. આ વર્ષે ડિજિટલ વસ્તી ગણતરી કરવામાં આવે છે, જેથી સમયની બચત, ચોક્કસ માહિતી એકત્રિત થઈ શકે. ચોટીલાના પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગરની પાછળના ભાગે આવેલા દૂધેલી ગામમાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર મોરમનું ગેરકાયદેસર ખનન અને વહન કરતા એક હિટાચી મશીન, એક ડમ્પર અને 20 મેટ્રિક ટન મોરમ સહિત 90,10,000 નો મુદ્દા માલ જપ્ત કરાયો હતો. નાયબ કલેક્ટર એસટી મકવાણાએ ફરી એકવાર ખનિજ ચોરી ઝડપી પાડી છે, જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હવામાન વિભાગે આજે અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે અને આવતીકાલે શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય હોવાથી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. દક્ષિણથી પશ્ચિમ દિશામાં પવનો ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. ગાજવીજ સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે, તેમજ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. હવામાન વિભાગના વડા એ.કે. દાસે વધુ વિગતો આપી.
2: अभी इसी स्थिति में गुजरात यूनियन टेरिटरी दमन दादरा नगर हवेली के लिए इस तरह का पूर्वानुमान दिया है. अगले 2 दिन थंडरस्टॉर्म विथ लाइटनिंग रहेगा, मतलब मेघ गर्जना, उसके साथ बिजली गिरने का संभावना रहेगा अगले 2 दिन गुजरात रीजन, सौराष्ट्र कच्छ दोनों रीजन में ही. उसके आगे इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा पूरा समय गुजरात रीजन में, और उसके आगे 2 दिन मतलब 6 और 7 जून सौराष्ट्र कच्छ रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा.
0: તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 88,000થી વધુ ખેડૂતોએ લાભ લીધો છે. ખેડૂતોને આ યોજના થકી ખેતી માટે વિવિધ લાભ મળતા ખેડૂતો ચિંતામુક્ત બન્યા છે અને સરકારનો આભાર માની રહ્યા છે. ખેતીવાડી અધિકારી ચેતન ગરાસિયાએ જણાવ્યું કે આ ખેડૂત કુટુંબોને 52.80 કરોડથી વધુની સહાય રકમ સરકારે ચૂકવી છે. આ અંગે લાભાર્થી નટુભાઈ ગામિતે પોતાનો પ્રતિભાવ આપ્યો.
3: ત્રણેક વર્ષથી રેગ્યુલર મને 2,000 મળે છે, જે મને ખેતીના કામ માટે, નાના મોટા કામ માટે ઉપયોગી થતો છે. વર્ષે મને 6,000 રૂપિયા મળે, એટલે 2,000 ના 3 હપ્તા મળે વર્ષ. સરકારની યોજના સારી છે, મને ખેતીમાં મુક્ત અટકેલું કામ હોય ને તે નીકળી જતું છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત અને દમણની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી આજે સુરતમાં 18,800 કરોડ રૂપિયા અને દમણમાં 2,970 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન સ્પર્ધાનો આરંભ કરાવ્યો. આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. રાજ્યભરમાં આજે વિવિધ કાર્યક્રમો સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે. રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન મ્યુલ હન્ટ 2.2 અંતર્ગત પોલીસે સાયબર છેતરપિંડી કેસમાં 182 આરોપીની ધરપકડ કરી અને હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7 વાગીને 45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા

0: જનગણના ના પ્રથમ ચરણ માં ઘર યાદી અને મકાનો ની ગણતરી એટલે કે તમારા મકાન ની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારી થી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: દોસ્તો, અંતરાલ કે બાદ આઈએ સુનતે હૈ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત મેં કુછ ઓર પ્યારે સે નગમે.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણની મુલાકાત લેશે. સુરતમાં 18,800 કરોડ અને દમણમાં 2,970 કરોડથી વધુના વિકાસકામોનો પ્રારંભ કરાવશે. નેપાળના વિદેશમંત્રી શિશિર ખાનાલ આજથી 3 દિવસની ભારતની મુલાકાતે આવશે. ભારત યુકે વિઝન 2035 સમીક્ષા બેઠકમાં બંને દેશના વિદેશમંત્રીઓએ વિવિધ પહેલોની પ્રગતિની સમીક્ષા કરી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કરશે. અમદાવાદમાં વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સ્પર્ધા યોગને વૈશ્વિક રમત તરીકે માન્યતા આપશે. અને અંડર 18 હોકી સેમીફાઇનલમાં ભારતીય પુરૂષ ટીમ પાકિસ્તાન સામે અને મહિલા ટીમ ચીન સામે ટકરાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી રોડ, વીજળી અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં 18,800 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનો શુભારંભ કરશે. શ્રી મોદી સૌપ્રથમ હજીરાની મુલાકાત લેશે અને બપોરે એક વિશાળ જાહેરસભાને સંબોધતા પહેલા નિર્માણધીન ઔદ્યોગિક અને માળખાગત સુવિધાઓની સમીક્ષા કરશે. બાદમાં સાંજે તેઓ દમણની મુલાકાત લેશે, જ્યાં દમણમાં લગભગ 2,970 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: ક્ષેત્રીય બુનિયાદી ઢાંચે કો બડી

0: गति देते हुए प्रधानमंत्री नरेंद्र मोदी आज गुजरात और महाराष्ट्र के बीच कनेक्टिविटी को बढ़ाने के लिए वडोदरा मुंबई एक्सप्रेसवे के महत्वपूर्ण पैकेज राष्ट्र को समर्पित करेंगे। वे राष्ट्रीय राजमार्ग 56 के महत्वपूर्ण खंडों को 4 लेन बनाने की भी आधारशिला रखेंगे, जिससे आदिवासी क्षेत्रों और स्टैच्यू ऑफ यूनिटी तक पहुँच में सुधार होगा। जन कल्याण के तहत प्रधानमंत्री सूरत में 2400 घंटे आपातकालीन और ट्रॉमा केयर सुविधाओं से लैस एक आधुनिक 200 बिस्तरों वाले ESIC अस्पताल का भी उद्घाटन करेंगे। इसके अलावा गुजरात में ट्रांसमिशन नेटवर्क विस्तार, दहेज PCPIR और सरिगाम GIDC में उन्नत अपशिष्ट निपटान प्रणाली और वलसाड़ में आधुनिक बिजली वितरण उन्नयन सहित कई महत्वपूर्ण औद्योगिक बुनियादी ढांचा परियोजनाओं का भी आज शुभारंभ किया जाएगा। अपर्णा खुंट, आकाशवाणी समाचार, अहमदाबाद।
1: નેપાળના વિદેશ મંત્રી શ્રી શિર ખાનાલ આજથી 3 દિવસ ભારતની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન શ્રી ખાનાલ નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર જયશંકર સાથે મુલાકાત કરશે. નેપાળના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ મુલાકાત દરમિયાન બંને દેશો વેપાર, રોકાણ, કનેક્ટિવિટી, ઉર્જા અને લોકસંપર્ક જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા સહિત પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ મુલાકાત નેપાળ અને ભારત વચ્ચેના સ્થાયી અને બહુપક્ષીય દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને યુકેના વિદેશ સચિવ યવેટ કુપરે ગઈકાલે નવી દિલ્હીમાં ભારત યુકે વિઝન 2035ની સમીક્ષા કરવા માટે પ્રથમ વાર્ષિક બેઠક યોજી હતી. બંને નેતાઓએ વિકાસ, ટેકનોલોજી અને નવીનતા, સંરક્ષણ અને સુરક્ષા, આબોહવા અને સ્વચ્છ ઉર્જા તથા શિક્ષણ જેવા ક્ષેત્રોમાં ભારત યુકે વિઝન 2035 હેઠળ થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. બંને નેતાઓએ વ્યાપક આર્થિક અને વેપાર કરાર દ્વારા રજૂ કરાયેલી તકોનું સ્વાગત કર્યું અને તેને વહેલું અમલમાં મૂકવાની આશા વ્યક્ત કરી. તેમણે ભારત યુકે ટેકનોલોજી સુરક્ષા પહેલ હેઠળ વિવિધ પહેલોમાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો. સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે લશ્કરી પ્રશિક્ષકોના આદાન પ્રદાન સહિત નવી પહેલોનું તેમણે સ્વાગત કર્યું. વેપાર કરારની ચર્ચાઓને આગળ વધારવા માટે અમેરિકી વેપાર પ્રતિનિધિમંડળે ભારતની 4 દિવસની મુલાકાત પૂર્ણ કરી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે પ્રતિનિધિમંડળ સાથે માલના વેપાર, નોન ટેરિફ પગલાં, કસ્ટમ્સ અને વેપાર સુવિધા, આર્થિક સુરક્ષા, સંરેખણ અને પરસ્પર હિતના અન્ય ક્ષેત્રો સહિત વિવિધ મુદ્દાઓ પર રચનાત્મક અને સકારાત્મક ચર્ચાઓ થઈ છે. બંને પક્ષોએ દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંબંધોને મજબૂત બનાવતા પરસ્પર લાભદાયી કરાર પૂર્ણ કરવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી છે. ગુજરાતમાં ખાલી થનારી રાજ્યસભાની 4 બેઠક માટે ભાજપ દ્વારા 4 ઉમેદવારના નામ જાહેર કરાયા છે. સત્તાવાર યાદી મુજબ રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસી પરમાર અને જીતેન્દ્ર કંજારિયા રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રહેશે. ઉમેદવારો આગામી 8 તારીખ સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે. આ સાથે આંધ્રપ્રદેશમાં એનડીએ ગઠબંધને રાજ્યસભાની 4 ખાલી બેઠકોમાંથી 3 તેલુગુ દેશમ પાર્ટી અને 1 બેઠક જનસેના પાર્ટીને ફાળવવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ગઈકાલે રાત્રે એનડીએ ગઠબંધન ભાગીદારોની બેઠક બાદ આ નિર્ણયની જાહેરાત કરી હતી. શ્રી નાયડુએ કહ્યું કે આ નિર્ણય તમામ ગઠબંધન ભાગીદારોની સંમતિથી લેવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું, ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કરશે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા આજે નાણાકીય નીતિ સમિતિના નિર્ણયો જાહેર કરશે. એસબીઆઈ રિસર્ચ અહેવાલ મુજબ વધતો ફુગાવો, ક્રૂડ ઓઇલના ભાવ, રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અને સંભવિત નબળા ચોમાસા જેવા પડકારોનો સામનો કરવા માટે રેપોરેટમાં વધારો અયોગ્ય રહેશે. અહેવાલ સૂચવે છે કે રિઝર્વ બેંક બજારની તકલીફને દૂર કરવા અને નાણાકીય સ્થિરતા જાળવવા માટે ટૂંકા ગાળાના વ્યાજદર અને પ્રવાહીતાના પગલાં અપનાવી શકે છે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ.
2: મુદ્રાસ્ફીતિ પર આધારિત મહંગાઈ સૂચકાંક 4% તક સીમિત રખને કા લક્ષ્ય ભારત સરકાર ને રિઝર્વ બેંક કો દિયા હૈ. અસાધારણ પરિસ્થિતિઓ મેં યહ સૂચકાંક 2 થી 6% કે દાયરે મેં રખને કી ભી છૂટ હૈ. સોને એવં ચાંદી કે આભૂષણ તથા ખાનપાન સામાનો કી કિંમતે બઢને કે કારણ એપ્રિલ મેં યહ સૂચકાંક 3.48 પર થા, જો કી દિયે ગયે દાયરે કે અંદર હૈ. ઇસી કારણ વિશ્લેષકો કા માનના હૈ કી રિઝર્વ બેંક ઇસ બાર ભી વ્યાજ દરો મેં કોઈ બદલાવ નહી કરેગા. આકાશવાણી સમાચાર કે લિયે મુંબઈ સે જીવન ભાવ સાહુ.
1: આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. તેની શરૂઆત 1973માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ હેઠળ કરવામાં

0: કરવામાં આવી હતી. આ દિવસનો હેતુ પૃથ્વી પરના જીવનનું રક્ષણ કરવાનો અને પર્યાવરણ સંરક્ષણ વિશે જનજાગૃતિ વધારવાનો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરી અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં ભારતની પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ પેસેન્જર કાર લોન્ચ કરી. તે મારુતિ સુઝુકી દ્વારા બનાવવામાં આવી છે. ફ્લેક્સ ફ્યુઅલ વાહનો એવા વાહનો છે જે પેટ્રોલ અને ઇથેનોલના વિવિધ મિશ્રણો પર ચાલે છે. આ પ્રસંગે શ્રી ગડકરીએ કહ્યું કે ફ્લેક્સ ફ્યુઅલથી આશરે 1.5 લાખ કરોડનું વિદેશી હૂંડિયામણ બચી શકે છે.
1: हमारे देश से करीब 22 से 23 लाख करोड़ रुपए हम फॉसिल फ्यूल के इंपोर्ट के लिए खर्चा करते हैं. हमारे प्रधानमंत्री जी ने कहा है कि हमको आत्मनिर्भर भारत बनाना है. अगर आत्मनिर्भर भारत बनाना है तो हमें इंपोर्ट को कम करना पड़ेगा और एक्सपोर्ट को बढ़ाना होगा. हमारे देश में अगर ये इंपोर्ट को कम करना है तो हमें अल्टरनेटिव फ्यूल और बायो फ्यूल पर काफी काम करने की आवश्यकता थी और इसलिए ये जो इंडस्ट्री है यही हमारे देश के ग्रोथ का ग्रोथ इंजिन है.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભાગ લેનારા ખેલાડીઓને પોતપોતાના દેશોમાં આયુષ મંત્રાલયના યોગ 365 અભિયાનના વૈશ્વિક રાજદૂત બનવા હાકલ કરી છે. ગુજરાતના અમદાવાદમાં ચેમ્પિયનશીપના ઉદઘાટન સમારોહને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આયુષ મંત્રાલયે યોગ સાથે જોડાયેલા રહેવા અને સમુદાયોમાં સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે યોગ 365 અભિયાન શરૂ કર્યું છે. પ્રધાનમંત્રીએ વિશ્વભરના ખેલાડીઓને ચેમ્પિયનશીપ પછી પણ યોગ વિશે જાગૃતિ ફેલાવવાનું ચાલુ રાખવા વિનંતી કરી છે.
2: हर बड़ा स्पोर्ट अपने साथ एक पूरा इकोसिस्टम लेकर आता है. ये रोजगार के नए अवसर पैदा करता है. इसलिए जैसे जैसे योगासना स्पोर्ट्स का विस्तार होगा वैसे वैसे इससे जुड़ी नई संभावनाएं भी बढ़ेगी. ये खिलाड़ियों के लिए नई कैरियर अपॉर्चुनिटीज लेकर आएगा. यह ट्रेनर्स, स्पोर्ट्स साइंटिस्ट, रिसर्चर्स और इवेंट मैनेजर्स के लिए भी नए अवसर बनाएगा.
0: ભારત આજે પુરૂષોની અંડર 18 એશિયા કપ હોકી ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. મહિલા અંડર 18 એશિયા કપમાં ભારત ગ્રુપ સ્ટેજમાં એક પણ મેચ હાર્યા વિના સેમીફાઇનલમાં પહોંચ્યું છે. ભારતીય મહિલા ટીમ આજે 9:30 વાગે ચીન સામે ટકરાશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સિમ્પલ ઠક્કર.
3: નમસ્કાર. આજના અખબારોમાં મિશ્ર હેડલાઇન જોવા મળી છે. વરસાદના આગમનને વધાવતા રાજસ્થાન પત્રિકાએ લખ્યું મંગલ પ્રવેશ, સંદેશે આનંદો, કેરલમમાં ચોમાસાનું આગમનને શીર્ષક બનાવ્યું. જ્યારે ગુજરાત સમાચારે યુદ્ધ રોકો અમેરિકી સંસદની ટ્રમ્પને તાકીદને હેડલાઇન બનાવી છે.
0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણની મુલાકાત લેશે. સુરતમાં 18,800 કરોડ અને દમણમાં 2,970 કરોડથી વધુના વિકાસકામોનો પ્રારંભ કરાવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કરશે. અને અંડર 18 હોકી સેમીફાઇનલમાં ભારતીય પુરૂષ ટીમ પાકિસ્તાન સામે અને મહિલા ટીમ આજે ચીન સામે ટકરાશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: દોસ્તો, 93.9 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. મિત્રો, આજે વિશ્વ પર્યાવરણ દિવસની આપ સૌને શુભેચ્છાઓ. આવો સાંભળીએ ફિલ્મ હમરાઝનું આ ગીત મહેન્દ્ર કપૂરના સ્વરમાં, સાહિરની શબ્દરચના, સંગીત રવિનું.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.
2: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિક માં. અરે વાહ,
3: ફસાણી.
4: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

0: बेवफा फिल्म का ये गीत आप सुन रहे थे और कार्यक्रम चित्रलोक में अब लेते हैं एक छोटा सा ब्रेक।
1: दोस्तों विविध भारती न्यू वडोदरा केंद्र आप सांभळी रह्या छो सारा गढ़देवी का ज्वेल्स टाइम अत्यारे सवारना 9 वाग्या छे। शुकरनु सोनू तो सारा गणदेवी कंडू ज સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું, સારા ગણદેવિકા જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા। શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ચિત્રલોક।
2: આ કાર્યક્રમના પ્રાયોજક છે અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।

0: અશોકા ધ ગ્રેટ નો નવા શણગાર સાથેનો રજવાડી શોરૂમ. અશોકા ધ ગ્રેટ, અ વન સ્ટોપ ડેસ્ટિનેશન ફોર એક્સક્લુસિવ એન્ડ ડિઝાઇનર દુલ્હા કલેક્શન. શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન સૂટ અને ટ્રેડિશનલ મેન્સ વેર નું અદભુત કલેક્શન. અશોકા ધ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
1: समीर का लिखा और नदीम श्रवण के बनाई धुन पर ये गीत, फिल्म का नाम है दिल है तुम्हारा.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ, અનુરૂપ વિવાહ સંસ્થા દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ.
1: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
2: નમસ્તે શ્રોતા, અનુરૂપ વિવાહ દ્વારા સંચાલિત આ શૃંખલામાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આજે અનુરૂપના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ગૌરીબેન આપણી સમક્ષ શું નવું લાવ્યા છે એ જાણવા માટે આપણે વાતચીત શરૂ કરીએ. નમસ્તે ગૌરીબેન.
3: નમસ્તે શ્રોતાઓ.
2: તો ગૌરીબેન, અમારી ગુજરાતી લગ્નોત્સુક કન્યાઓ એમ પૂછે છે કે શહેર શહેરમાં અનુરૂપ જેવી સંસ્થાઓ છે જેને ગુજરાતમાં મેરેજ બ્યુરો કહેવામાં આવે છે, તો કન્યાઓ અનુરૂપમાં શા માટે જોડાય?
3: અમે ઘણી રીતે નાના મોટા મેરેજ બ્યુરો કરતા જુદા છીએ. અમે અમારી વાર્ષિક ફી અને એમાં આવતી સેવાઓ વિશે એકદમ પારદર્શક છીએ. શરૂઆતમાં ઓછા પૈસા લઈને પછી વારંવાર જુદા જુદા કારણો હેઠળ એક્સ્ટ્રા પૈસા માંગવા, કે પછી દર અઠવાડિયે તમને ફક્ત 5 પાત્રોની માહિતી વોટ્સએપ પર મોકલવી, એવી અમારી પોલિસી નથી.
2: અચ્છા.
3: તમે જયારે 1 વર્ષની ફી ભરો છો ત્યારે તમે 1 વર્ષ માટે નિશ્ચિંત રહી અમારો આખો ડેટાબેઝ સર્ચ કરી શકો છો. તમે આત્મનિર્ભર બની પોતે જ બધા પાત્રોની કોન્ટેક્ટ નંબર સહિત માહિતી જોઈ શકો છો અને વાત આગળ વધારી શકો છો.
2: બરાબર. હા, તો સાચી અનોખી જ કાર્યપ્રણાલી છે. પણ ગૌરીબેન, કન્યાઓ અને એમના વાલીઓને એવો સંદેહ હોય છે કે ઓનલાઈન ભરેલી માહિતી પર વિશ્વાસ કેવી રીતે કરાય?
3: સ્વાભાવિક છે વાલીઓની આ ચિંતા. તો શ્રોતાઓનું આશ્વાસન આપું છું કે દરેક સભ્યને નોંધણી કર્યા બાદ આઈડી પ્રૂફ આપવું ફરજિયાત છે, જેના વગર કોઈ પણ સભ્ય ડેટાબેસ વાપરી નહીં શકે.
2: બરાબર.
3: તે ઉપરાંત અમે એડ્રેસ પ્રૂફ, શિક્ષણનું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ. સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા. ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરે છે.
2: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જ્યારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું.
1: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800 2677991.

0: આ નંબર પર 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
1: અને ગૌરીબેન, કોઈએ દસ્તાવેજો ના આપ્યા હોય, તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
2: તેનું પણ સમાધાન છે અમારી પાસે. તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે, તેને ક્લિક કરતા જ સામેવાળા પાત્રને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું છે, તમારી ઓળખ ગોપનીય રહેશે.
1: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ. ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?
2: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવ્યું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી.
1: અચ્છા,
2: છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી. કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે, એટલે જ અમે છોકરા છોકરીઓની મુલાકાત માટે અમારી અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે.
1: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે, સમજાવશો?
2: તમારો મોકલેલો ઇન્ટરેસ્ટ જ્યારે સામેવાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો, તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો.
1: અચ્છા,
2: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામેવાળા પાત્રો સાથે સંપર્ક કરીને શનિ રવિમાં મીટિંગ ગોઠવીએ.
1: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર.
2: અમને સાંભળવા માટે સૌનો આભાર.
0: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
3: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
4: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. કાર્યક્રમનું પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સાંભળશું કાર્યક્રમ આજ કે ફનકાર.

0: દોસ્તો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, પૂજા પ્લસ ટાઈમ. અત્યારે સવારના 9:30 થઈ છે. માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો. દુલ્હે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલ્હે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ રાવુરા વડોદરા.
1: जरा सुनिए कैसी बना ये गाना.
2: जब मैं गांव के छोटे छोटे बच्चों के साथ धूल मिट्टी में खेला करता था.
1: संगीतकार सचिन देव बर्मन.
2: बहुत ही बूढ़ा किसान एक गीत गाया करता था. एक बूढ़े किसान का गीत मेरे दिल में घर कर...

0: दोस्तों आप ट्यून कर 93.9 FM पर विविध भारती वडोदरा। गिरीश भाई गणदेवीकर ज्वेलर्स टाइम अत्યારે સવારના 10:14 થઈ છે। શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા। શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે આપનો પસંદીદાર ફોન ઇન પ્રોગ્રામ હેલો વિવિધ ભારતી, પ્રસ્તુતકર્તા જલ્પેશ પાઠક। સાંભળશો બસ થોડી જ ક્ષણોમાં।
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
2: સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હે આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।
3: ડિઝાઇનર બ્લાઇન્ડ્સ,
4: સેફર બ્લાઇન્ડ્સ,
3: ડિઝાઇન
4: સેફર
3: ડિઝાઇનર।
5: અરે આર કે બ્લાઇન્ડ્સ છે ને, જ્યાં તમને મળશે ડિઝાઇનર અને સેફર માનસ માલતી સિરીઝમાં નવીનતમ, આગને પ્રોત્સાહિત ના કરે તેવી પીવીસી વર્ટિકલ, પીવીસી ચેક, પીવીસી હોરિઝોન્ટલ અને જેમ રોમન રોલર વર્ટિકલ બ્લાઇન્ડ્સની અદભુત રેન્જ, અને તે પણ વોટરપ્રૂફ, ફંગલ પ્રૂફ, ટર્માઇટ પ્રૂફ અને 100% વોશેબલ। તો આજે જ પધારો આર કે બ્લાઇન્ડ્સ, ઓફિસ આપકી, સજાવટ હમારી, યે હૈ આર કે બ્લાઇન્ડ્સ કી તૈયારી। આર કે બ્લાઇન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર શિવાકૃતિ, 5 સ્ટેશન, 4 રસ્તા, દાંડિયા બજાર, વડોદરા। કોલ 2427063।
1: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે, સમય છે ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતીનો। આ કાર્યક્રમમાં હું જલ્પેશ આપ સૌનું સ્વાગત કરું છું। આ છે આજના કાર્યક્રમનો પહેલો કોલ, તો શરૂ કરીએ કાર્યક્રમ। હેલો વિવિધ ભારતી,
6: હા મેં જાહેદાબેન બોલું છું, કુંડલારામ થી।
1: જાહેદાબેન બોલો, કેમ છો? નમસ્તે, કેમ છો?
6: બસ મજામાં।
1: વાહ, તમારો ફોન લાગી ગયો નહીં?
6: અમારે તો લાગી જ જાય।
1: બોલો, કયું ગીત સંભળાવ્યું?
6: હવે 2 વખત ટ્રાય કરી, ત્રીજી વખત માં લાગ્યું।
1: વાહ વાહ, લાગી ગયો ને?
6: લાગી ગયું। હા
1: તો જાહેદાબેન, કયું ગીત સંભળાવ્યું?
6: ઇવનિંગ ઇન પેરિસ।
1: ઇવનિંગ ઇન પેરિસ સંભળાવી દઈએ, ચોક્કસ ચોક્કસ સંભળાવી દઈએ। તમારા બેનપણી શું કરે ખાસ?
6: બસ મજામાં છે હોય।
1: તો તમે કોઈ દિવસ એમની પસંદગીનું ગીત નથી સંભળાવતા?
6: એની પસંદગી એ છે તો સંભળાવ ને, એનો ફોન આવે તો કહું ને, છે તો સંભળાવું છે।
1: તો હવે આ ફરમાઈશ સાંભળશે ને પછી ફોન આવશે એમનો, કે ના હવે મારી ફરમાઈશ સંભળાવે એવું। ચોક્કસ ચોક્કસ સંભળાવી દઈએ એન ઇવનિંગ ઇન પેરિસ ફિલ્મ ગીત।
6: મારા નામ સલીમ છે, મારા બાબાનું નામ તો

0: सोहेल छे ने एना बाबा नाम छे समीर एन बेबी नाम छे अनाबिया।
1: वाह બહુ સરસ, તો તમારી પસંદગી નું ગીત સંભળાવીએ જાયદાબેન। અચ્છા,
0: પપ્પા મારી હશે તમારી જોડે।
1: વાહ વાહ, બહુ સરસ। તો રિક્ષામાં આમ તો ગરમી લાગતી હશે નહીં?
0: બહુ ગરમી લાગી।
1: હા, અત્યારે ગરમી નું પ્રમાણ વધારે છે।
0: તારી મારી બેન ના તઈ લગન હતું કરજન, તો બહુ ગરમી લાગી હું।
1: હા સાચી વાત છે, તો તમારા કુંડેલામાં કેરીઓ વેરીઓ તો મળતી હશે ને જયદાબેન?
0: હા તો આવી જાઓ, થોડી લઈએ આપણે જઈ।
1: કઈ કેરી થાય છે વધારે?
0: રાજાપુરી, રાજાપુરી વધારે થાય અમારા ગામમાં।
1: બરાબર છે, તો એનું તો અથાણું બનાવવાનું ને?
0: એનું જ બનાવવાનું, જોરદાર લાગે, અમે બનાવીએ ને, હજુ વાર છે પણ।
1: કેમ, એવું વાર છે?
0: રૂન તપ્યા પછી બને ને।
1: અચ્છા,
0: હા એવું કહેવાય, રૂન તપ્યા પછી અથાણું થાય।
1: તો મળીએ જાયદાબેન, તમારી પસંદગીનું ગીત સંભળાવીએ।

0: હેલો વિદ ભારતી. જય
1: શ્રી કૃષ્ણ જલ્પેશ ભાઈ.
0: જય શ્રી કૃષ્ણ અરવિંદભાઈ, કેમ છો?
1: બસ આ મોકા બેઠા છે.
0: બહુ સરસ. લો અરવિંદભાઈ, કયું ગીત સંભળાવ્યું આ વખતે તમને?
1: આજે નામ કીર્તન ગાયન સંભળાય તો ચિઠ્ઠી આવી રહ્યા.
0: ચોક્કસ સંભળાવી દઈએ. તો
1: બીજું બોલો.
0: બસ જો આ ગરમી છે, ઉનાળો બરાબર નો જામ્યો છે.
1: ઉનાળામાં ગરમી તો પડે ને.
0: ગરમી પડે
1: નહીં પડે તો પછી ગરમી પડશે તો જમીન તપશે, જમીન તપશે તો માલ પાકશે.
0: બરાબર બરાબર. અરવિંદભાઈ, તમને તો પાછો અનુભવ છે ને ખેતીનો.
1: હા એ તો છે જ ને.
0: હા એ જ ને, આપડે વાત થઈ હતી ને ગઈ વખતે કે તમે પાછી ખેતી કરવા માંડ્યા, પપ્પાને મદદ કરવા લાગ્યા હતા એવું.
1: હા
0: તો અરવિંદભાઈ, કેટલા વર્ષો સુધી ખેતી કરી તમે, કે હજુ પણ કરો છો, જાઓ છો?
1: ના હજુ ખેતી હવે ઉચ્ચ ખોપી દીધી.
0: બરાબર છે. તો અરવિંદભાઈ, ખેતર છે ખરું તમારું?
1: છે ને હજુ.
0: તો આંબાવાડિયું રાખ્યું છે કે નહીં?
1: છે ને આંબાવાડિયું. હોય
0: તો કેરીઓ તો આવતી હશે તમારે.
1: કેરીઓ આપણે શું કરીએ, ખાવા જોગી લઈ આવીએ છીએ, બીજું ઉચ્ચ કાપી જઈએ.
0: બરાબર.
1: માણસો કેરીઓ ઉતારવા વાળા મળતા નથી.
0: તો કઈ કેરીઓ છે?
1: રાજાપુરી છે, બદમ છે.
0: બરાબર.
1: નરેન્દ્રભાઈ યાદ આવજો, કુંટેલા વાળા.
0: ચોક્કસ ચોક્કસ.
1: અને લલિયા દાદી ને પેલા મધબગુ આપણા જસભાઈ ખરા ને, એમને પણ મારી યાદ આવજો.
0: ચોક્કસ.
1: અરવિંદભાઈ યાદ કરી દઉં.
0: ચોક્કસ ચોક્કસ.
1: એવા રમેશભાઈ કંડારી વાળા, એમને હોય યાદ આવજો.
0: ચોક્કસ. તો મળીએ અરવિંદભાઈ, તમારી પસંદગી. જય શ્રી કૃષ્ણ.

0: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા આરકે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા. સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
1: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો KJIT સાવલી ટાઈમ. અત્યારે સવારના 10:15 થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.

0: હેલો વિદવરદી.
1: હા, જલ્પેશભાઈ બોલો છો?
0: હા,
1: હું કુંડેલાથી મીના રોહિત બોલું છું.
0: બોલો બોલો મીનાબેન, આપણી બીજી વાર વાત થાય છે.
1: હા, બીજી વાર ફોન લાગી ગયો.
0: હા, તો સારું થયું ને, ખુશી થઈ તમને કે દુખી થયા?
1: હા, ખુશી થઈ, કાની ટ્રાય કરું છું પણ લાગતો નહીં.
0: બરાબર, તમે તો જોબ કરો છો ને મીનાબેન?
1: હા, તો જોબ કરતા કરતા એમાં શું છે, 5-10 મિનિટ નો ટાઈમ તો મળી જાય, કામ કરતા કરતા ભી ફોન તો ચાલુ જ હોય.
0: ના ના, હું તમને પૂછું છું કે તમે તો જોબ કરો છો ને, આપણી લાસ્ટ ટાઈમ વાત થઈ હતી ત્યારે તમે કહ્યું હતું કે તમે કઈક જોબ કરો છો.
1: હા, બેંકમાં છું મેં.
0: હા,
1: ફોન કરવામાં તો સર મળી જ જાય છે ટાઈમ તો.
0: સારું ને, ફોન કરવામાંથી તમે આટલો સરસ ટાઈમ કાઢો છો તો કેટલી સરસ વાત છે, ને પછી અમારો કાર્યક્રમ પણ કેટલો સરસ બને છે અમારા શ્રોતાઓથી.
1: હા સર, ટાઈમ મળે કે નહીં મળે પણ ફોન તો કરવાનો જ છે.
0: તો મીનાબેન, કયું ગીત સંભળાવીએ તમને?
1: હવે વાત કરતા કરતા તો ગીત પણ ભૂલી ગઈ. કોઈ સરસ આપી દેજો, વાંધો નહીં.
0: તમને એવી એક્સપેક્ટેશન નથી કે કદાચ લાગી જશે ફોન
1: લાગી જાય ને એટલે ભૂલી જવાય પછી.
0: હા, સાચી વાત છે, બધાને એવું થાય છે, અચાનક ફોન લાગી જાય ને તો કે ભૂલી ગયું ગીત.
1: કૃષ્ણા કોટેજ નું આપી દેજો, કૃષ્ણા કોટેજ છે ને, સુના સુના લંબા લંબા.
0: ચોક્કસ આપી દઈશું મીનાબેન.
1: હા,
0: તમારી પસંદગી ગીત સંભળાવી. હા, આપી દો.
1: નરેન્દ્રભાઈ, ગુલશનબેન, તંજીબેન અને રમેશ કાકા.
0: વાહ, કંડારી વાળા.
1: હા, કંડારી વાળા.
0: સારું સારું મીનાબેન, તમારી પસંદગીનું ગીત સંભળાવીએ.
1: થેન્ક યુ,
0: આવજો.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: વડનેર કેર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેર કેર જ્વેલર્સ સાંજ. વડનેર કેર જ્વેલર્સ બ્રહ્મપુરી દાંડિયા બજાર વડોદરા.
2: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી
3: વસાણો.
4: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે
3: જાણકાર બનો, સતર્ક રહો.
5: હેલો.
6: હેલો,
5: હું નિત્યા બોલું છું.
6: નિત્ય?
5: હા
6: નિત્ય, આપણી બીજી વાર વાત થાય છે ને.
5: હા,
6: પેલા તમે એક ગીત આપેલું આર્મીમાં જવું છે તમારે, એવી વાત કરી હતી તમે, હેને?
5: હા.
6: વાહ વાહ, તો નિત્ય શું કરો છો હમણાં?
5: હમણાં તો હું મામાને ત્યાં છું.
6: વાહ, મામાને ત્યાં ફરવા ગયા છો, હેને?
5: હા.
6: તો મામાને ત્યાં કોણ કોણ છે તમારી સાથે?
5: હમણાં મારી ત્રણ બેન ને મામા, મામી ને દાદા.
6: વાહ વાહ વાહ, તો મજા આવે છે તમને મામાને ત્યાં?
5: હા.
7: હેલો.
6: હેલો,
7: હું નંદિની બોલું છું.
6: વાહ નંદિની, બોલો શું કરો છો તમે?
7: કશું નહીં, અત્યારે તો વેકેશન એન્જોય કરું છું.
6: વાહ, તો શું સ્ટડી કરો છો નંદિની તમે?
7: હમણાં જ 12મું પાસ કર્યું અને નીટ આપી છે, હવે રિઝલ્ટની રાહ જોઈએ છે.
6: વાહ, તો તમારે શું કરવું છે નંદિની આગળ?
7: મારે આગળ મેડિકલ લાઈનમાં જવું છે.
6: બરાબર બરાબર, તો નંદિની કયું ગીત સંભળાવીએ તમને?
7: મેરે સપનો કી રાની.
6: વાહ, તો આ ગીત કેમ ગમે નંદિની તમને? આ ગીત આવ્યું હશે ત્યારે તો કદાચ તમારો જન્મ પણ નહીં થયો હોય ફિલ્મ આવી ત્યારે.
7: ના ના, મને આ ગીત જોવાનું અને સાંભળવાનું બહુ ગમે છે.
6: સારું સારું, તો નંદિની તમારી પસંદગીનું ગીત સંભળાવીએ. આવજો
7: આવજો.

0: हेलो विद भारती।
1: હલો વિવિધ ભારતી.
0: હેલો,
1: હા જી, હું કુંડેલા ગામના ટેકરાવાળા ફળિયામાંથી નરેન્દ્ર વસાવા બોલું છું. બસ
0: બોલો બોલો નરેન્દ્રભાઈ, કેમ છો?
1: એકદમ ફાઇન, તમે કેમ છો?
0: બસ બસ એકદમ મજામાં છે.
1: વિવિધ ભારતીના સ્ટાફને અને વિવિધ ભારતીના સમગ્ર શ્રોતાઓને મારા ભાવ વિના અને પ્રેમ વિના મીઠા મીઠા સ્વાગત જેવા સૌને નમસ્કાર.
0: વાહ, તો નરેન્દ્રભાઈ કયું ગીત સંભળાવીએ તમને આ વખતે?
1: આ વખતે સાંભળવાનું છે ફિલ્મ છે તીન બહુરાનિયા, અને સોંગ છે હમરે યાગન બગિયા બગીએ મેં દો પંછી ઉન પંછી ઉડ ન જાય દેખના પંછી ઉડ ન જાય હમરે આંગન બગિયા.
0: વાહ, તો નરેન્દ્રભાઈ સંભળાવીશું આ ગીત.
1: હા હા હા,
0: બોલો બાકી બીજું કહો.
1: બસ 2 દિવસથી લગન માં જઈતા અને ઉજાગરા છે, એટલે આજે આરામ કરવા માટે રજા રાખી છે.
0: વાહ વાહ, બહુ સરસ.
1: આજે હું ઘેર જ છું, બેન જો સંભળાવત, પણ થોડો ઉજાગરા જેવું છે ને, એટલે બેન્જો અંદર પડ્યો છે.
0: બેન્જોને પણ
1: જરૂર સંભળાવીશ તમને.
0: નરેન્દ્રભાઈને પણ રજા ને બેન્જોને પણ રજા. સારું સારું, કઈ વાંધો નહીં.
1: ફેન્સ ના નામ લેવા માંગુ છું. વિજયભાઈ છે, દીપકભાઈ છે, પછી વૈભવ છે, અજીત છે, ભરતભાઈ, અનિલભાઈ, આ બધા મિત્ર મંડળ ટેકરા ફળિયામાં જ રહે છે, કુંડેલા ગામમાં.
0: વાહ, બહુ સરસ. બેન્જો ને રજા ના રાખતા.
1: નાના, એને પણ ફોન સાથે જ રાખીશ બેન્જો.
0: સારું સારું, મળીએ અને તમારી પસંદગીનું ગીત સંભળાવીએ.
1: થેન્ક યુ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: સારા ગણદેવી કે જ્વેલર્સ, શું કરનું સોનું તો સારા ગણદેવી કરનું જ, સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવી કે જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
2: સાંભળો, શું તમે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
3: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
2: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડ માં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
4: હર ઘર સૂર્ય ઘર.
5: હેલો વિદ ભારતી.
6: હા હેલો વિદ ભારતી, ગુડ મોર્નિંગ.
5: ગુડ મોર્નિંગ,
6: હું મંસૂરી નોરબાઈ નો બોલું છું. તમારી સાથે એક વખત વાત થઈ છે.
5: મને યાદ છે. બોલો બોલો, કેમ છો?
6: બસ મજામાં છું સર.
5: તો શું ચાલે છે? ટેલરિંગ નું કામકાજ કેવું ચાલે છે?
6: યાદ છે.

0: હું ટેલરિંગ નું કામ કરું.
1: ચાલુ છે ને? તમે માંડવી પાસે રહો છો અંદર, ત્યાં છે તમારું?
0: ઓળખી ગયા સાહેબ તમે.
1: હા, તમે ઈદ છે એનું ગીત આપ્યું હતું ઈદ પર.
0: હમણાં મને બધા મારા ગીતો બધા સાંભળે છે, બધા બહુ શ્રોતા સાંભળે છે, મને બધા કે તમારા ગીતો આવે.

0: છે ને દર આપણે મહેમૂદ ને લગાય છે, તુચકો રખે રામ તુચકો અલ્લાહ રખે.
1: ચોક્કસ સંભળાવીશું.
0: હા
1: નૂરબાનુજી,
0: હા બોલો.
1: આજે બધા તમને ફોન કરે છે કે બહુ સરસ તમારું ગીત અમે સાંભળ્યું, તો એમને તમે કહેતા નથી કે તમે પણ ફોન લગાવો, તમારી પણ પસંદગી આવશે? તમારે કહેવાનું ને કે મારું કેવી રીતે લાગી જાય? તો
0: મારે તો લાગશે, મારે તો દર અઠવાડિયે મારી સાથે શીતલબેન સાથે પણ કેટલી વખત વાત થઈ છે, પછી કિરણ સર સાથે પણ ઘણી વખત વાત થઈ છે, બહુ વખત વાત થઈ છે મારી.
1: પણ તો તમે તમારી ઘરે બોલાવો ને બધાને કે આવો, મારું લક છે, અમે અહીંયાથી વાત કરો, મારા ફોન થી વાત કરો.
0: સવારની પૂર્વમાં બધાને ટાઈમ ના હોય ને સાહેબ,
1: તમારે એમની ઘેર જતું રહેવાનું.
0: સાંભળે છે ગીતે જ મને બહુ સારું લાગે છે, ગીતો સાંભળે. બધા અમે રેડિયાનો અવાજ ફૂલ કરી દઈએ છીએ કે જો નુરબાનુ નો ફોન આવે, ચલો બધા એવું જ કે છે મને, એટલા બધા લોકો કે છે નુરબાનુ નું ગાયન આવ્યું છે, નુરબાનુ નો અવાજ મારો બધા અવાજ સાંભળે છે.
1: બહુ સરસ.
0: હા ગાયન આપી દેજો, આંખે નું બે માસ કોઈ પણ ગાયન આપી દેજો, આંખે મારી બેન નું નામ માસી ની છોકરી છે, હમીદા બેન મંસૂરી છે, તેમના ઘરવાળા નું નામ રશીદભાઈ છે.
1: તમારા ઘરવાળા શું કરે?
0: મારા ઘરવાળા બી ટેલરિંગ કામ કરે છે.
1: અરે મને ખબર છે, એમને મને ફોન કર્યો છે એટલે કહું છું કે તમારા ઘરવાળા શું કરે, મજામાં છે એમ?
0: હા બસ મજામાં છે. બસ અમે છે ને, અમે અહીંયા છે, અમે મારો ઘર માંડવી છે ને, જૂનું નવું ઘર અહીંયા સરપિયા તલાવ પાસે અમે રહીએ છીએ, નવા ઘરે. હા તો અમે રોજ અમારો ત્યાંથી અપ ડાઉન જ કરું છું, બહુ દૂર નથી, 1 કિલોમીટર છે. મોટા છોકરાનું નામ સિકંદર છે, એ જોબ કરે છે, સવારે સવારે મને 11 વાગે છોડી આવે છે, અને રાતે નાનો છોકરાનું નામ સલમાન છે, એ રાતે મને લઈ આવે છે, એટલે અમારું કામ ચાલે છે, સારું છે, ઉપર વાળાનો શુકર છે સાહેબ.
1: બરાબર છે, સાચી વાત છે, એમનું શુકર હોય તો જ આપણું ગાડું ચાલ્યા કરે. સારું સારું નુરબાનુજી, વાત કરીને મજા આવી, અને તમારી પસંદગીનું ગીત સંભળાવીશું.
0: મને પણ તમારી સાથે વાત કરીને ઘણું સારું લાગ્યું સર.
1: થેન્ક યુ, થેન્ક યુ,
0: થેન્ક યુ. આવજો.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હેલો વિવિધ ભારતી.
2: હેલો, નમસ્કાર સર.
1: નમસ્કાર, કોણ વાત કરો છો?
2: મહેશભાઈ જલપસ પાઠક.
1: હા, બોલો બોલો મહેશભાઈ, કેમ છો?
2: આપણે બીજી વખત વાત થઈ છે.
1: બરાબર.
2: બોલો, કેમ, મજામાં છે?
1: બસ બસ, એકદમ મજામાં છે. તો આંબા તળાવમાં શું ચાલે છે?
2: બસ, હવે તો લગ્ન સીઝન ચાલુ છે, આજે ચોલો આવે છે બે.
1: વાહ, બહુ સરસ. તો જમણવારમાં શું છે, કેરી નો રસ છે કે?
2: હા, કેરી નો રસ હોય તો અત્યારે મળી જાય એટલે.
1: વાહ, બહુ સરસ, કેરી નો રસ ને પૂરી.
2: પૂરી
1: બરાબર છે.
2: બીજી વાનગી હોય પણ એમ કે ફેવરેટ હોય, કેરી નો રસ ને પૂરી.
1: કેરી નો રસ ને પૂરી હોય પછી કોઈ બીજી વાનગી ની જરૂરત જ ના પડે ને મહેશભાઈ?
2: એ ના પડે, વાત બરોબર. બધા ખાય છે તો ઓછું, પણ એમ કે જોઈએ ખરી ને થોડી તો.
1: બરાબર બરાબર. તો તમારા નજીક ના સંબંધ માં લગ્ન છે કે તમારા ઘરે જ છે?
2: અમારા ફળિયામાં જ છે.
1: અચ્છા, બરાબર છે, ફળિયામાં છે એટલે ઘરે હોય એવું લાગે.
2: હા, અમારા પાછળ ના ફળિયામાં જ છે.
1: બરાબર બરાબર.
2: અમારો વ્યવહાર એક જ. અમારે બે ફરિયાદ છે.

0: બધો વ્યવહાર એક જ સાંભળ્યું.
1: બરાબર,
0: આજે પિયા કા ઘરનું સંભળાવજો.
1: કયું ગીત સંભળાવી?
0: યે જુલ્ફ કૈસી હૈ, જંજીર કૈસી હૈ, વો કૈસી હોગી તસવીર એસી હૈ.
1: ચોક્કસ સંભળાવીશું.
0: નામ લઈ શકું? લક્કરપુરાના ભાઈ ઠાકોર, મંદાર ના કરશન ભાઈ રબારી, મારા છોકરા નામ અંકિત, છોકરી નામ જ્યોત્સના, એની બે બેબી છે, એકનું નામ નિશા અને એકનું નામ માહી.
1: બરાબર.
0: અને મારી પત્ની નામ પાર્વતી, રમણ નામ વિપુલ.
1: વાહ. તો મહેશભાઈ, તમારી પસંદગીનું ગીત સંભળાવીએ. ફરી ફોન કરજો, ને આ વખતે તમે લાગે છે કે બહુ સમય પછી ફોન કર્યો મને.
0: ફોન નહીં લાગતો, શું કરવું હવે? એક જ સોમવાર મારે ફેલ ના જાય, બોલો. એક જ સોમવાર ની દરરોજ દર સોમવારે મારે ફોન કરવાનો જ.
1: બરાબર.
0: અને બધા શ્રોતા મિત્રો એટલે કોઈનો લાગે ને કોઈનો ના લાગે તો
1: બરાબર છે.
0: બે હાથ મેં લડવો, મારે 9:58 થાય ને એટલે નંબર ડાયલ કરવાનો. 5-10 મિનિટ થઈ જાય. હું સુરતા છે એટલે મારે દેખાય ને, એટલે મારે આશરે ડાયલ કરવાનો ને. પછી કોઈ મોબાઈલ બતાવું એટલે ભાઈ કેટલા વાગ્યા હતા કે કેટલા વાગ્યા, અરે મારો ટાઈમ હોય પૂરો થઈ ગયો. 5-10 મિનિટ હોય છે.
1: બરાબર બરાબર,
0: કોશિશ કરવાની જ મારે.
1: બરાબર છે.
0: સારું
1: સારું મહેશભાઈ, મળીએ અને તમારી પસંદગીનું ગીત સંભળાવીએ.

કે છે આઈટી સાવલી, ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનું શ્રેષ્ઠ વિકલ્પ, કે જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: તો આ હતો આજનો ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી. દોસ્તો, આપ પણ આપની પસંદગીના ગીતો સાંભળી શકો છો. એના માટે આપે કરવાનો છે એક કોલ. અમારો ફોન નંબર છે 2648495264495. અમારો STD કોડ છે 0265-0265. અને આપના ફોનનું રેકોર્ડિંગ અમે કરીએ છીએ દર સોમવારે સવારે 10-11 દરમિયાન. તો અત્યારે જલ્પેશને રજા આપશો. નમસ્કાર.
2: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે દેશની સુરીલી ધડકન વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. મિત્રો, વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આવો સાંભળીએ વિશેષ કાર્યક્રમ. નેચર લવર ફાઉન્ડેશનના સ્થાપક શ્રી જીતેન્દ્ર કારિયા સાથે જલ્પેશ પાઠકે લીધેલી મુલાકાત.
1: નમસ્કાર શ્રોતા મિત્રો. મિત્રો, આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે આજનો દિવસ ઉજવવામાં આવે છે. સાંપ્રત સમયમાં સતત વધતી જતી વસ્તી અને વિકાસના કારણે પર્યાવરણની જાળવણીમાં આપણે ઓછા સભાન હોય તેવું લાગે છે. વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જના કારણે વાતાવરણમાં ખૂબ મોટો બદલાવ જોવા મળ્યો છે, ત્યારે આપણી સૌની સહિયારી જવાબદારી બની રહે છે કે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. પર્યાવરણની જાગૃતિ માટે દરેક વ્યક્તિને માહિતગાર કરવા જોઈએ. તો મિત્રો, આજના દિવસે આપણા આકાશવાણીના સ્ટુડિયોમાં એવા જ એક પર્યાવરણવિદ અને જાગૃત નાગરિક શ્રી જીતેન્દ્ર કારિયા પધાર્યા છે, જેઓ સ્ટેટ બેંકમાં મેનેજર પણ છે અને સાથે સાથે પર્યાવરણ જાગૃતિનું ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે. ત્યારે આવો આપણે તેમના દ્વારા પર્યાવરણ જાગૃતિ અંગેના વિચારો જાણીએ. નમસ્તે જીતેન્દ્રભાઈ.
3: નમસ્તે
1: જીતેન્દ્રભાઈ. આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, તો આ વિશ્વ પર્યાવરણ દિવસ 2026ના અવસરે આપ થોડીક ટૂંકમાં માહિતી આપો.
3: નમસ્તે વડોદરાવાસીઓ, આજે વિશ્વ પર્યાવરણ દિવસ 2026 હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું પર્યાવરણ વિશે વાત કરવા માટે. અમારી સંસ્થા નેચર લવર ફાઉન્ડેશન માટે અને એના ઉદ્દેશ્યો અને હેતુ વિશે વાત કરવા માટે હું આજે એ શહેરમાંથી વાત કરી રહ્યો છું કે જેનું નામ પણ વૃક્ષ પરથી જ પડેલું છે, વડોદરા, જેનું નામ વડ પરથી પડેલું છે.
1: બરાબર છે. તો જીતેન્દ્રભાઈ, તમે જે ફાઉન્ડેશનની વાત કરી, અમારે એ જાણવું છે કે તમને આ ફાઉન્ડેશન શરૂ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો?
3: નેચર લવર ફાઉન્ડેશન અમે 2017થી અમે પ્લાન્ટેશન કરી રહ્યા હતા. 2019માં અમે 3 મિત્રો પ્રશાંત દેખીવાડિયા, વિજય વેકરિયા અને અમે લગભગ અમારી સોસાયટીની આજુબાજુ 200 જેટલા ઝાડ વાવ્યા અને ઓલ સડન એક દિવસ અમે સાથે મે મહિનાના ધૂમથકતા તડકામાં સાથે હતા ત્યારે મેં એમને કીધું કે હવે કંઈક મોટું કરીએ, 1000 ઝાડ વાવીએ. તો પેલા તો તે હસ્યા મારા પર, પણ ધીરે ધીરે માન્યા. અને અમારું સૂત્ર છે છોડમાં રણછોડ છે, તો મેં એમને કીધું કે રણછોડ હંમેશા આપણી મદદ કરશે, કૃષ્ણ ભગવાન
1: બરાબર છે,
3: દ્વારકાધીશ આપણી હંમેશા મદદ કરશે. અને એ હિસાબે અમારું આ નેચર લવર ફાઉન્ડેશન

0: નાની સી શરૂઆત ત્યાંથી થઈ.
1: બરાબર છે જીતેન્દ્રભાઈ, આ નેચર લવર ફાઉન્ડેશનના મુખ્ય પરિબળો કયા કે જે તમને આ ફાઉન્ડેશન શરૂ કરવા માટે પ્રેરિત કર્યા? આપે જે પ્રથમ વાત કરી કે ધોમધખતા તડકામાં તમને તપ્યા અને પછી તમને એવી પ્રેરણા થઈ કે વધુ વૃક્ષો હવે વાવીએ, તો એ સિવાય બીજા કયા એવા મુખ્ય પરિબળો છે?
0: બે મુખ્ય પરિબળો, એક પ્રસંગ અને એક પરિબળ. મારી દીકરી ખુશી કાર્યનો જન્મદિવસ પણ વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના દિવસે આવે છે.
1: વાહ.
0: અને બીજો એક સરસ મજાનો પ્રસંગ એવો બન્યો અમારા ઘરે કે અમે સાથે મળીને બેઠા હતા અને એક પક્ષી અમારા ઘરે આવ્યું અને અમારા ઘરનું એક મેમ્બર એવું બોલ્યું કે આ આપણા ઘરમાં આવી ગયું. અને ત્યારે સરસ મજાની મારી બંને દીકરીઓએ જવાબ આપ્યો કે એ આપણા ઘરમાં નથી આવ્યો, આપણે એના ઘરમાં પગપસારો કરી દીધો છે.
1: કેટલી સરસ વાત.
0: અને આપણે ઘણા બધા જંગલો, આ કોન્ક્રીટના જંગલો બનાવી દીધા છે, તો એ ઝાડ કપાઈ ગયા છે એટલે એને અહીં આવવું પડ્યું છે. અને ત્યારે સરસ મજાની એક પંક્તિ યાદ આવે છે કે જ્યારે દિલથી પક્ષી ત્યારે જ બોલ્યું જશે 100% કે છીન લિયા છોટા સા આસિયાના મેરા, છીન લિયા છોટા સા આસિયાના મેરા, ઇન લોગોને અપને બડે મહેલ બનાને કે લિયે. તો આ બે પ્રસંગો એવા છે કે અમને પ્રેરિત કર્યું કે આ નેચર લવર ફાઉન્ડેશન શરૂ કરીએ અને જેથી વધુને વધુ ઝાડો વાવી અને આપણે પક્ષીઓ માટે ઘર અને ખાવાનું પણ આપી શકીએ.
1: ખરેખર એ પક્ષી જ્યારે આવ્યું હશે આપના ઘરે ત્યારે આપનું ઘર પણ એક જીવંત બની ગયું હશે. જીતેન્દ્રભાઈ, આગળ મારે એ પૂછવું છે કે અત્યાર સુધી તમે કેટલા પ્રોજેક્ટમાં કામ કર્યું અને તમારી સાથે અન્ય કોઈ જે મિત્રો કેવી રીતે કાર્ય કરી રહ્યા છો?
0: જેમ કીધું એ પ્રમાણે પહેલા અમે 200 ઝાડથી નાની સી શરૂઆત કરી અને જ્યારે એક મોટો વિચાર અમને આવ્યો ત્યારે અમે સર્વપ્રથમ મિશન અમે ચાલુ કર્યું, મિશન 1000 ટ્રી ઇન 2022. અને રણછોડે તરત જ મદદ કરી અમારા બિલ્ડર શ્રી ચિરાગભાઈ ટીલવા અગ્રવાલ સર અને બીજા બધા મિત્રો, કચ્છી મિત્રો, એ બધાએ ખૂબ મહેનત કરી અને એ મિશન અમે 2022માં પૂરું કર્યું. અને પછી અમે પાછું વાળીને
1: નથી
0: જોયું નથી. અમારો મિયાવાકી પદ્ધતિથી પહેલો પ્રોજેક્ટ અમારો ભાયલી ખાતે શરૂ કર્યો 5 જૂન 2024ના રોજ, જે અમે 1700+ ઝાડ વાવેલા છે અને એ આજે જંગલ બનીને ઉભું છે અને કેટલા બધા પક્ષીઓ ત્યાં આવે છે, ત્યાં અમને માળા બાંધેલા છે, રહે છે. અને અમે એમાંથી 40% ઝાડો અમે ફ્રૂટના વાવીએ છીએ જેથી એમને ખાવાનું પણ મળી રહ્યા છે. અમારો બીજો પ્રોજેક્ટ સેવાસી ખાતે એવલોન ગ્રીનવુડ તળાવની સામે આવેલો છે, ત્યાં અમે 1500 ઉપરાંત ઝાડ વાવેલા છે, જ્યાં અમને મીરાબેન પટેલ તથા રૂપાબેન ટીપનીસનો ખૂબ જ સહયોગ મળેલો છે. ત્રીજો પ્રોજેક્ટ અમારો સેવાસી ખાતે ક્રિકયાર્ડ રેસ્ટોરન્ટની સામે આવેલો છે, જ્યાં અમે 350થી વધારે વૃક્ષો ડિરેક્ટર શ્રી ધવલભાઈ પટેલ અને ભૂરાભાઈ દેસાઈના સહયોગથી વાવેલા છે. SBI રિજિયન 3ના શ્રી મધુરંજન સર અને તેમના સ્ટાફે પણ ખૂબ સહયોગ આપેલો છે. અને એક સારી વાત કરું તો SBI પાદરા, જ્યાં હું અત્યારે કાર્યરત છું, ત્યાં અમે વુમન્સ ડેનું સેલિબ્રેશન પણ હરેક મેમ્બર, જે વુમન્સ મેમ્બર છે, એના નામે એક એક ઝાડ વાવીને ત્યાં કરેલું હતું. તો ખૂબ જ સરસ રીતે એ વુમન્સ ડે પણ અમે ત્યાં સેલિબ્રેટ કર્યો. અમારો ચોથો પ્રોજેક્ટ નીલાંબર 4 ભાયલી ખાતે પણ આવેલો છે, ત્યાં પણ અમે સરસ રીતે વૃક્ષારોપણ કરેલું છે. અને એક સરસ મજાની વાત એવી થઈ કે આવા નાના નાના તો અમે કર્યા, એક વખત આ તો રણછોડ, દ્વારકાધીશ માંગો 20 અને આપે 30 અને કૃષ્ણ ભગવાન એણે અમને આવા નાના કામ માટે તો પસંદ નહીં જ કર્યા હોય. તો હું જ્યારે પણ શ્રીનાથજી ગયો હતો ત્યારે એમણે મને ફરી એક વાર મારા મનમાં વિચાર મૂક્યો કે આટલું નાનું નહીં. તો ત્યાં અમારા એક વિચારની શરૂઆત થઈ, મિશન 1 કરોડ ટ્રી. તો હવે અમે એવા ઉદ્દેશ્ય તરફ જઈ રહ્યા છે કે અમે જ્યાં સુધી હું મારા શ્વાસ છે ત્યાં સુધીમાં હું 1 કરોડ ઝાડ વાવી અને વધુમાં વધુ વૃક્ષો એટલા માટે વાવીશ કે પક્ષીઓને ખાવાનું અને રહેવાનું મળે અને લોકોને ઓક્સિજન મળે.
1: વાહ. જીતેન્દ્રભાઈ, એક નાનકડો સવાલ મારે એ પૂછવો છે કે તમે આટલા બધા વૃક્ષો તો વાવો છો કે 1 કરોડ વાવો છો કે 1000 વાવો છો, પણ એની જાળવણી કઈ રીતે કરો છો પછી?
0: અમે દરરોજ સવારે આટલા વ્યસ્ત સમયમાં પણ, મારે બેંકે સવારે 9:30 વાગે પહોંચવાનું હોય પણ અમે 4 મિત્રો, હું, વીરેનભાઈ પંડ્યા, સંજયભાઈ પટેલ અને ઉમંગભાઈ પટેલ, દરરોજ સવારે 7 થી 8 અમે આ કાર્ય માટે ફાળવીએ છીએ. અમારા માટે આ વૃક્ષો

0: નથી, અમારા માટે આ બાળકો છે.
1: બરાબર.
0: સવારે દરરોજ આ બાળકોની અમે ઉછેર જાળવણી કરીએ છીએ, અને રવિવારના દિવસો જ્યારે બધા લોકો ફરવા જતા હોય કે આરામથી સૂતા હોય ત્યારે અમે સવારના 6:30 થી લઈ 10:30 સુધી મિનિમમ 3 થી 4 કલાક આ કામ માટે અમે ફાળવીએ છીએ.
1: તો જીતેન્દ્રભાઈ, આના માટે ભંડોળની પણ જરૂર પડતી હશે, ખાતર, પાણી કે અન્ય દવાઓ કે એવું, તો એ બધું ક્યાંથી ઉપલબ્ધ કરો છો આપ?
0: જેમ કીધું એમ છોડમાં રણછોડ છે, રણછોડ અમારી બધી જગ્યાએ વ્યવસ્થા અને મદદ કરી જ રહ્યા છે. શરૂઆતમાં અમે લોકો જ્યારે પણ હોય ત્યારે અમે આ પ્રોજેક્ટ માટે પૈસા કાઢતા, અને જેમ કીધું એ પ્રમાણે રૂપાબેન ટીપની SBI વાળા, અને અમે એવું પણ રાખ્યું છે કે કોઈને પણ બર્થડે માટે કે પ્લાન્ટેશન કરવું હોય તો અમે માત્ર 500 રૂપિયા લઈને 3 વર્ષ સુધી એની જાળવણી કરીએ છીએ. તો એમના નામનું અમે સ્ટીકર પણ લગાવીએ તો ક્યાંક ને ક્યાંકથી અમારી વ્યવસ્થા થઈ જાય છે.
1: બહુ સરસ. જીતેન્દ્રભાઈ, આવનાર તમારા નવા પ્રોજેક્ટો કયા કયા છે?
0: હવે અમે એક બિલી વન, જે નીલાંબર 4 રસ્તા પાસે આવેલું છે, ત્યાં બિલી વન કરવાના છીએ. કલાલી ખાતે 1,000 થી વધારે ઝાડો ત્યાં વાવવાના છે, અને કોર્પોરેશનના ધવલભાઈ પટેલ અને જયસ્વાલ સર અને ગૌરવ પંચાલ સર ને અમે હરેક રિક્વેસ્ટ કરી રહ્યા છે કે ભાઈ અમને મોટા પ્રોજેક્ટ આપો, 50,000 થી 1,00,000 ઝાડ ઉગાડી શકાય એવું અમને પ્રોજેક્ટ આપો. તો એ લોકો પણ ખૂબ જ કોઓપરેટિવ છે અને અમારી ખૂબ જ મદદ કરી રહ્યા છે.
1: બરાબર. જીતેન્દ્રભાઈ, તમારા કાર્ય માટે તમને કોઈ સન્માન મળ્યું ખરું?
0: અમને કોર્પોરેશન તરફથી, વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરફથી અમને અમારી ટીમને એવોર્ડ પણ મળેલો છે ગ્રીન આર્મી તરીકે, અને ખૂબ જ સરાહનીય રીતે એ લોકોએ અમને બિરદાવ્યા હતા.
1: વાહ. અત્યાર સુધી ટોટલ કેટલા વૃક્ષો આપ ઉછેરી ચૂક્યા છો?
0: અમે 12,000 થી ઉપર ઝાડો અત્યાર સુધી વાવ્યા છે, અને અમારું કામ વાવી અને ફોટો પાડવાનું નથી, અમે વાવી અને એને ઉછેરીએ પણ છે. જેમ કીધું એમ પ્રમાણે એ અમારા માટે બાળકો છે, એને 3-3 સિઝન, ઉનાળો, ચોમાસો અને શિયાળો, પેલા બહુ જ જાળવણી કરવી પડે છે. તો એને અમે સરસ રીતે ખાલી વાવીને છોડીને જ દેતા, ઉછેરીએ છીએ. એ જ અમારો પ્લસ પોઈન્ટ છે.
1: જીતેન્દ્રભાઈ, અમારા જે શ્રોતા મિત્રો છે એમને આપ કોઈ સંદેશ આ અંગે આપવા માંગતા હોય, પર્યાવરણ જાળવણી અંગે?
0: બસ વડોદરા વાસીઓને તો એ જ અપીલ કરીશ આ પર્યાવરણ દિવસ પર કે દિવસે ને દિવસે તાપમાન વધતું જાય છે. આપણે વડોદરામાં જ 43-44 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, અને ઉત્તર પ્રદેશમાં તો 47 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, કદાચ 50 ડિગ્રી પણ પહોંચે. તો આપણે પંખા અને એસીના ભરોસે ન રહીએ અને વધુ ને વધુ વૃક્ષો આ પર્યાવરણને બચાવવામાં વાવીએ અને આપણું યોગદાન આપીએ. અને ઘણી બધી વાર એવું થાય છે કે આપણે આજુબાજુના એરિયા તો આપણે ચોખ્ખા રાખીએ છીએ પોતાના ઘરની આજુબાજુ, પણ પછી જેમ તેમ આપણે કચરો ફેંકી દઈએ છીએ. તો મારી એ નમ્ર અપીલ છે કે એ કચરો સારી રીતે ભરી અને પ્રોપર જગ્યાએ, જ્યાં ડસ્ટબિન આપેલી હોય, કચરા પેટી આવેલી હોય, ત્યાં જ રાખીએ. એ પણ આપણું પર્યાવરણ પ્રત્યે યોગદાન
1: બરાબર છે
0: ગણાય. અને ઘણી વાર એવું થાય છે કે ઝાડો વાવીએ તો છીએ જ, પણ ઘણી જગ્યાએ ઝાડો કપાતા પણ હોય છે. તો પાર્ક્સ એન્ડ ગાર્ડનના બધા કર્મચારીઓ ખૂબ જ સહયોગી છે. આપણે ક્યારે પણ ક્યાંય ઝાડ કપાતું હોય તો આપણે અગર એને ઇન્ફોર્મ કરશું તો એ ઝાડ કપાતા બચાવી પણ શકશે. અને મારી દીકરી ખુશી અને દિયા એ બંનેના જન્મદિવસ પર હું એમને જેટલા વર્ષ થયા હોય, 17 વર્ષ હોય તો 17 વર્ષ, 18 હોય તો 18, એ રીતે ઝાડો વાવું છું. તો બધાને મારી નમ્ર અપીલ છે કે એટલીસ્ટ એક ફેમિલીનું, એક મેમ્બરનું એક ઝાડ એવી રીતે અગર આપણે પ્લાન્ટ કરશું ઝાડ, તો વડોદરા, ગુજરાત અને ભારત હરિયાળું બનતા કોઈ રોકી નહીં શકે.
1: સાચી વાત છે જીતેન્દ્રભાઈ. એવું પણ કરી શકાય કે ધારો કે તમારી પાસે જગ્યા નથી, મોટા વૃક્ષ વાવી નથી શકતા, તો કુંડામાં વાવો. કુંડામાં ના વાવી શકીએ તો આપણે ગેલેરીમાં નાના કુંડા મૂકી શકીએ, અથવા તો આપણે કિચન ગાર્ડન બનાવી શકીએ. એવું કંઈક તો કરી શકીએ આપણે.
0: સાચી વાત છે, ખૂબ જ સાચી વાત છે. તમને એમ થશે કે પર્યાવરણ વિશે તો ગૂગલમાં ઘણું બધું મળે છે, તો હું શું તમને નવું કહીશ? પણ મજા આવશે જ્યારે હું તમારી સાથે રોજબરોજની જિંદગીમાં કેવી રીતે આપણે પર્યાવરણનો ઉપયોગ કરીએ છીએ તે જણાવીશ. સાચું કહેજો, આ ધોમ થકતી ગરમીમાં કોણે પોતાની ગાડી વૃક્ષના છાયામાં રાખી હતી? કોણ વૃક્ષના મીઠા છાયામાં ઊભું હતું? કોણ સવારે ઓક્સિજન લેવા ચાલવા ગયું હતું? ઓક્સિજનની જ વાત આવી છે તો એક સરસ મજાની રસપ્રદ અને સાચી વાર્તા હું તમને કહું. કોરોના વખતે બરોડામાં એક ખૂબ જ પૈસાવાળા દાદા 6 દિવસની સારવાર લઈ સાજા થઈ અને બિલિંગ કાઉન્ટર ઉપર ગયા. ત્યાં બિલિંગ કાઉન્ટરવાળાએ એમને બિલ આપ્યું. એ જોઈને

0: દાદા રડી પડ્યા. એ જોઈને કાઉન્ટરવાળા એમને કીધું કે કેમ દાદા રડો છો, બિલ વધારે હોય તો હું તમને ઓછું કરી દઉં અને પૈસાનો હોય તો પછી આપજો. એમનો દીકરો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હતો, એમને ખૂબ જ નામના હતી. તો દાદા ફરી રડવા માંડ્યા. એ જોઈને મેઇન ડૉક્ટર હોસ્પિટલના એ એમની પાસે આવ્યા, કીધું દાદા તમારી પાસે પૈસા અત્યારે ન હોય તો કોઈ વાંધો નહીં. તો દાદા ત્યારે જે બોલ્યા એ જોઈને બધાની આંખો ખુલી ગઈ કે હું 6 દિવસ જ તમારી હોસ્પિટલમાં રહ્યો, તમે મને ઓક્સિજન આપ્યો અને તમે મને બિલ આપ્યું. હું આજે 70 વર્ષનો થયો તો ભગવાને નેચરે મને કેટલો ઓક્સિજન આપ્યો, તો મારે એમને કેટલો બધું પૈસા આપવા પડશે. ભગવાન પ્રકૃતિ આપણને ઘણું બધું મફતમાં આપે છે, તો શું આપણી ફરજ નથી કે આપણે પણ પ્રકૃતિને કંઈ આપીએ? આપણે તો ખાલી છોકરાનો જન્મદિવસ ઘરે હોય તો પણ રિટર્ન ગિફ્ટ તરીકે કંઈક આપીએ છીએ, તો નેચર તો આપણને ઘણું બધું આપે છે. તો શું આપણે વૃક્ષારોપણ કરી નેચરને રિટર્ન ગિફ્ટ ના આપવી જોઈએ?
1: ખૂબ સાચી વાત છે જીતેન્દ્રભાઈ. કોઈને આપની સાથે, આપના ફાઉન્ડેશન સાથે જોડાવવું હોય તો એ કઈ રીતે જોડાઈ શકે?
0: અમારું નેચર લવર ફાઉન્ડેશન ફેસબુક પર પણ છે, ઇન્સ્ટા પર પણ છે અને યુટ્યુબ પર પણ છે. એમાં અમે ફોલો, લાઇક અને શેર પણ કરી શકો છો. અને અમારો નંબર છે 9671719799. તો આ સાથે તમે વૃક્ષદાન પણ કરી શકો, એમને એડોપ્ટ પણ કરી શકો, અને કોઈને શ્રમદાન કરવું હોય તો અમે દરરોજ સવારે 7 થી 8 અને રવિવાર અથવા રજાના દિવસોમાં અમે 7 થી 10 કામ કરીએ છીએ. તો શ્રમદાન માટે પણ અમારી સાથે જોડાઈ શકે છે.
1: બરાબર છે. કોઈ એવી પ્લેસ છે કે જ્યાં તમે ભેગા મળો છો અને પછી કામે જાઓ છો?
0: અમે અમારું દરરોજ ફિક્સ હોય છે 7 થી 8 અમારું સેવાસી અને ભાયલી ખાતે અત્યારે પ્લોટ આવેલા છે. તો ક્યારે પણ કોઈને આવવું હોય તો અમને મારો નંબર 24 કલાક ચાલુ હોય છે, વોટ્સએપ પણ ચાલુ હોય છે, તો અમને પૂછી લઈ તો અમે એમને જણાવી દઈએ કે આ જગ્યાએ અમે આજે જવાના છીએ, તો ત્યાં શ્રમદાન કરવા પણ આવી શકે છે.
1: નંબર ફરી એકવાર જણાવી દો.
0: 9671719799.
1: શ્રોતા મિત્રો, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણી સાથે જીતેન્દ્રભાઈ કારિયા જોડાયા હતા અને ખૂબ રસપ્રદ વાતો એમની સાથે આપણે કરી, જેમને પર્યાવરણ અંગે આપણને ખૂબ જ રસપ્રદ માહિતી આપી, સાથે સાથે ખૂબ જ સુંદર તેઓ કાર્ય કરી રહ્યા છે અને આ કાર્યની માહિતી આપણા સુધી પહોંચાડવા માટે તેઓ આપણા સ્ટુડિયોમાં પધાર્યા, તેમનો ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર જીતેન્દ્રભાઈ. આકાશવાણી તરફથી અમે આપનો ખૂબ આભાર માનીએ છીએ અને નવા કાર્યક્રમ સાથે આપણે ફરી મળીશું. નમસ્કાર.
0: હું પણ નેચર લવર ફાઉન્ડેશન ટીમ વતી આકાશવાણીનો, મનીષાબેન ઠક્કર, હિતેશ માવાણી સર, આકાશવાણીના કાર્યક્રમ અધ્યક્ષ શ્રી જગદીશ પરમાર અને આકાશવાણી બરોડાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને આ સરસ મજાનો મોકો આપ્યો. અસ્તુ. ભારત માતા કી જય.
2: દોસ્તો, ધ્વનિ તરંગોના તાલ પર આપ છો વડોદરા વિવિધ ભારતીને સંગે. શ્રોતા મિત્રો, હું છું આપની રેડિયો હમસફર સુનિતા, લઈને આવી છું ફિલ્મી ગીતોની આ સફરને. મનને ખુશ કરી દે તેવા ગીતો અને થોડી વાતો. દોસ્તો, આજે હું વાત કરવા જઈ રહી છું એક એવા વિષયની જે આપણા જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે. જી હા દોસ્તો, આજે હું વાત કરી રહી છું પર્યાવરણ વિશે. દોસ્તો, દર વર્ષે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે, જેનો મુખ્ય હેતુ લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો અને પ્રકૃતિના સંરક્ષણ માટે પ્રેરિત કરવાનો છે. મિત્રો, આપણે જે હવા શ્વાસમાં લઈ રહ્યા છીએ, જે પાણી પીએ છે, જે જમીન પર રહીએ છીએ અને જે વૃક્ષો આપણને જીવન આપે છે, આ બધું જ પર્યાવરણનો એક ભાગ છે. જો પર્યાવરણ સ્વસ્થ રહેશે તો જ આપણું જીવન સ્વસ્થ રહેશે. દોસ્તો, પ્રકૃતિને જ્યારે ખરા અર્થમાં નિહાળીએ, સુંદર વૃક્ષો, ઝરણા, પર્વતો, ત્યારે અનેક વિચારો મનમાં આવી જાય છે અને મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે આ સુંદર સૃષ્ટિનો રચયિતા કોણ છે.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: KJIT સાવલી, ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

દોસ્તો, આપણે શહેરીકરણમાં અને માનવ જરૂરિયાતોને પૂરી કરવામાં ક્યાંક ને ક્યાંક આપણે આપણા જ આ સુંદર પર્યાવરણને નુકસાન પહોંચાડી દીધું છે. આજે આપણું પર્યાવરણ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. વધતું પ્રદૂષણ, પ્લાસ્ટિકનો અતિશય ઉપયોગ, જંગલોની કપાત, પાણીનો બગાડ અને વધતું વૈશ્વિક તાપમાન આપણા માટે ચિંતાનો વિષય બની ગયો છે. મિત્રો, આ વખતની ઉનાળાની ગરમીને તમે બરાબર અનુભવી હશે અને એટલે જ તો ગરમીથી ભાગીને આપણે ક્યાંક સિમલા કુલુ મનાલી તો ક્યાંક કાશ્મીરની વાદીઓમાં ફરવા ચાલ્યા જઈએ છીએ. પરંતુ જો એ જ વાતાવરણ આપણે અહીંયા ઈચ્છીએ તો શું એને આપણે ન કરી શકીએ? એવું જ વાતાવરણ આપણે અહીંયા ઊભું ન કરી શકીએ? શું એ વસ્તુ અસંભવ છે? ચાલો પહેલાં સાંભળીએ આ ગીત.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: દોસ્તો, આપણે વાત કરી રહ્યા હતા પર્યાવરણની. હવામાનમાં અસામાન્ય ફેરફારો જોવા મળે છે. ક્યાંક અતિવૃષ્ટિ ને ક્યાંક દુષ્કાળ, તો ક્યાંક અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. મિત્રો, પર્યાવરણની સુરક્ષા માત્ર સરકાર કે સંસ્થાઓની જવાબદારી નથી, પરંતુ તે આપણા સૌની સહિયારી જવાબદારી છે. પર્યાવરણને બચાવવા આપણે શું કરી શકીએ, ચાલો થોડી એની વાતો કરીએ. દોસ્તો, આજની સૌથી વધુ જરૂરિયાત એ વધુમાં વધુ વૃક્ષો વાવીએ અને તેની સંભાળ રાખીએ એની છે. તો જ આપણી આ પૃથ્વીને આપણે હરિયાળી જોઈ શકશું. અને એટલા માટે જ વિવિધ ભારતી વડોદરાના પ્રાંગણમાં પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ થઈ ગયો. ધરતીને હરિયાળી જોવી હોય તો આ આપણે સૌએ સાથે મળીને કરવું જ પડશે. દોસ્તો, સરકાર દ્વારા જે પણ કાર્યક્રમો થાય છે, યોજાય છે, વૃક્ષારોપણના કાર્યક્રમો કે અન્ય આવા કાર્યક્રમો કે જેમાં પર્યાવરણનું જતન કરવામાં આવે છે, એવા કાર્યક્રમોમાં આપણે સહભાગીદારી આપીને આપણી ધરતીને હરિયાળી બનાવીએ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: સારા ગણદેવી કેશવલિસ, શું કન્નું સોનું તો? સારા ગણદેવી કન્નું જ, સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવી કેશવલિસ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
2: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
1: दोस्तों, आपड़ा बा दादा के आपड़ा दादा दादी ने आपड़े बाजार में जती वक्त कपड़ा की थैली लेने जो जता जोया हशे. बस एज युग ने आपड़े फरी लावानो छे. मित्रों, જે પ્લાસ્ટિકનો માત્ર એક જ વખત ઉપયોગ કરી શકાય એનો ઉપયોગ ટાળીને રિસાયકલ અને રીયુઝ થઈ શકે એવી વસ્તુનો ઉપયોગ આપણે વધારવાનો છે. ફરી પાછો એ જ યુગ લાવવાનો છે. તો દોસ્તો, આનાથી પણ નાની નાની આવી વાતોને ધ્યાનમાં રાખીને આપણે પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવી શકીએ છીએ. ભોજન સમારોહમાં ઉપયોગમાં લેવાતા વધુ પડતા પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીને પણ

દોસ્તો, પર્યાવરણને બચાવવા ત્રીજો આપણે ઉપયોગ કરી શકીએ છીએ પાણીનો બગાડ અટકાવીને. પાણી અમૂલ્ય કુદરતી સંપત્તિ છે. જરૂરિયાત મુજબ જ પાણીનો ઉપયોગ કરીએ અને વરસાદી પાણીના સંગ્રહને પ્રોત્સાહન આપીએ તો જ ખળખળ વહેતી નદીઓના અવાજ આપણી આજની અને આવનારી પેઢી સાંભળી શકશે.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: દોસ્તો, આજે આપણે વાત કરી રહ્યા છીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કેટલીક વાતોની. દોસ્તો, પર્યાવરણનું રક્ષણ અને જતન કઈ રીતે કરી શકાય એમાં ચોથો ઉપાય એવો કહીશ કે વીજળીની બચત કરીએ. બિનજરૂરી લાઇટ, પંખા અને ઇલેક્ટ્રોનિક સાધનોને બંધ રાખીને ઉર્જાની બચત કરી શકીએ છીએ. દોસ્તો, સરકાર દ્વારા સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવા પર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે અને સૌર્ય ઉર્જા શક્તિનો ઉપયોગ કરીને વીજળીની બચત કરી શકીએ છીએ. તો દોસ્તો, આવા નાના નાના પગલાં પણ મોટા પરિવર્તનો લાવી શકે છે. દરેક વ્યક્તિ પોતાના ઘરમાં, શાળામાં, કાર્યસ્થળે અને સમાજમાં પર્યાવરણ માટે જવાબદારીપૂર્વક વર્તન કરે ને તો આપણે પણ એક સ્વચ્છ, હરિયાળું અને સુંદર વિશ્વ નિર્માણ કરી શકીશું.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: વડનેર કહે જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો

દોસ્તો, આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ચાલો આપણે પણ સૌ એક સંકલ્પ લઈએ. અમે પર્યાવરણની સુરક્ષા માટે હંમેશા જાગૃત રહીશું, વધુમાં વધુ વૃક્ષો વાવીશું, પાણી અને વીજળીની બચત કરીશું અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીશું અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપીશું. મિત્રો, પ્રકૃતિએ આપણને ઘણું બધું આપ્યું છે. હવે સમય છે આપણે પણ આ પ્રકૃતિને કંઈક પરત આપીએ અને ઈશ્વરને બસ આ જ પ્રાર્થના કરીએ.

દોસ્તો, વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે આપ સૌને વડોદરા વિવિધ ભારતી હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. ચાલુ મળીને એક હરિયાળું, સ્વચ્છ અને સ્વસ્થ ભવિષ્ય બનાવીએ. હવે આપની રેડિયો દોસ્ત સુનિતાને રજા આપશો, ફરી મળીશું આ ચેનલ પર. તો સાંભળતા રહો વિવિધ ભારતી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ગિરીશભાઈ ગણદેવી કે જ્વેલર્સ, શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવી કે જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
1: દોસ્તો, અંતરાલ કે બાદ આઈએ સુનતે હૈ ફિલ્મ અર્બન કા યે ગાના.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: દોસ્તો, અંતરાલ કે બાદ આઈએ સુનતે હૈ ફિલ્મ બૂંદ જો બન ગયે મોતી કા, યે રંગમાં મુકેશ કી આવાઝ મેં.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મેં તો મિક્સ થોડી કરાય.
2: બસ એવો જ કચરાનો છે.
1: ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે
1: અરે

0: સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈ નું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: દોસ્તો, અંતરાલ કે બાદ આઈએ સુનતે ફિલ્મ મમતા કા યે નગમા. आवाजें आशा भोसले और मोहम्मद रफी.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, મત મિક્સ થોડી કરાય.
1: બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારે મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણમાં 20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ભારતીય રિઝર્વ બેન્કે આ નાણાંકીય વર્ષમાં સતત બીજી વખત વ્યાજદર યથાવત રાખ્યા. સરકારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોને સરકારી સિક્યુરિટીઝમાંથી મૂડીલાભ અને વ્યાજની આવક પર સંપૂર્ણ કરમુક્તિ આપી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમેરિકા અને ઇરાન વચ્ચે વાટાઘાટો ચાલુ. અને જાપાનમાં એશિયા કપ હોકી ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણના પ્રવાસે આવશે. પ્રધાનમંત્રી રોડ, વીજળી અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં 18,800 કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ પરિયોજનાઓનો શુભારંભ કરશે. શ્રી મોદી સૌપ્રથમ હજીરાની મુલાકાત લેશે અને બપોરે એક વિશાળ જાહેરસભાને સંબોધતા પહેલા નિર્માણધીન ઔદ્યોગિક અને માળખાગત સુવિધાઓની સમીક્ષા કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: क्षेत्रीय बुनियादी ढांचे को बड़ी गति देते हुए प्रधानमंत्री नरेंद्र मोदी आज गुजरात और महाराष्ट्र के बीच कनेक्टिविटी को बढ़ाने के लिए वडोदरा मुंबई एक्सप्रेसवे के महत्वपूर्ण पैकेज राष्ट्र को समर्पित करेंगे. वे राष्ट्रीय राजमार्ग 56 के महत्वपूर्ण खंडों को 4 लेन बनाने की भी आधारशिला रखेंगे, जिससे आदिवासी क्षेत्रों और स्टैच्यू ऑफ यूनिटी तक पहुंच में सुधार होगा. जनकल्याण के तहत प्रधानमंत्री सूरत में 24 घंटे आपातकालीन और ट्रॉमा केयर सुविधाओं से लैस एक आधुनिक 200 बिस्तरों वाले ईएसआईसी अस्पताल का भी उद्घाटन करेंगे. અપર્ણા ખુંટ, આકાશવાણી સમાચાર, અહમદાબાદ.
0: પ્રધાનમંત્રી સાંજે કેન્દ્રશાસિત પ્રદેશ દમણની મુલાકાત લેશે, જ્યાં તેઓ દમણમાં લગભગ 2,970 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમારા સંવાદદાતા અપર્ણા ખુંટનો અહેવાલ સાંભળીએ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी आज दमण में नमो हवाई अड्डे के नए टर्मिनल भवन और आधुनिक नमो अस्पताल का उद्घाटन करेंगे, जिससे केंद्र शासित प्रदेश में क्षेत्रीय हवाई संपर्क और स्वास्थ्य सेवाओं को मजबूती मिलेगी. प्रधानमंत्री आज दमण कन्वेंशन सेंटर, निफ्ट परिसर और एक प्रतिष्ठित ब्रिज समेत कई ऐतिहासिक बुनियादी ढांचा परियोजनाओं की भी आधारशिला रखेंगे. समुद्री विकास की दिशा में एक बड़े कदम के रूप में प्रधानमंत्री आज केंद्र शासित प्रदेश लक्षद्वीप के लिए भी 885 करोड़ रूपये की बंदरगाह परियोजनाओं का शिलान्यास करेंगे. अपर्णा खुंड, आकाशवाणी समाचार, सूरत.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી 23 જૂને બીજા નાગરિક સન્માન સમારોહમાં 65 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આ વર્ષના પદ્મ પુરસ્કારો એનાયત કરશે. ગયા મહિનાની શરૂઆતમાં સુશ્રી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત પ્રથમ નાગરિક સન્માન સમારોહમાં 66 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પદ્મ પુરસ્કારો એનાયત કર્યા હતા. ભારતીય રિઝર્વ બેન્ક આરબીઆઈએ આ નાણાંકીય વર્ષમાં સતત બીજી વખત વ્યાજદર યથાવત રાખ્યા છે. ચાલુ નાણાંકીય વર્ષ માટે બીજી દ્વિમાસિક નાણાંકીય નીતિની જાહેરાત કરતા આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે નાણાંકીય નીતિ સમિતિએ સર્વાનુમતે તટસ્થ વલણ સાથે ટૂંકા ગાળાના ધિરાણદર અથવા રેપો રેટ 5.25% પર જાળવવાનો નિર્ણય કર્યો છે. બેન્કે આ નાણાંકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિનું અનુમાન અગાઉના 6.9% ઘટાડીને 6.6% કરી છે. બેન્કે આ નાણાંકીય વર્ષ માટે સીપીઆઈ ફુગાવાનો લક્ષ્યાંક પણ 4.6% વધારીને 5.1% કર્યો છે. બેન્કે બિનનિવાસી ભારતીયો એનઆરઆઈ દ્વારા ઇક્વિટી સાધનોમાં રોકાણ મર્યાદા પણ વધારી છે.
2: हमने बदलती दीर्घ आर्थिक और वित्तीय परिस्थितियों तथा भविष्य के अनुमानों की विस्तार से समीक्षा की है. इसके बाद समिति ने सर्वसम्मति से एलएएफ के अंतर्गत नीतिगत रेपो दर को 5.25% पर ही बनाए रखने का निर्णय लिया है.
0: સરકારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોને સરકારી સિક્યુરિટીઝમાંથી મૂડીલાભ અને વ્યાજની આવક પર સંપૂર્ણ કરમુક્તિ આપી છે. આ મુક્તિ આ વર્ષની 1 એપ્રિલથી અમલમાં આવશે. સરકારે આ સંદર્ભમાં આવકવેરા સુધારો વટહુકમ 2026 જારી કર્યો છે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ પગલાથી સરકારી સિક્યુરિટીઝ પર ઘણા દેશોની જેમ કરવેરામાં વધારો થશે. મંત્રાલયે જણાવ્યું હતું કે બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સને પણ આવી જ આવકવેરા મુક્તિ અપાઈ છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે આ પેન્શન ભંડોળ, વીમા કંપનીઓ અને સોવરીન વેલ્થ ફંડ જેવા લાંબા ગાળાના રોકાણકારોને વિદેશી મૂડીનો સ્થિર અને વ્યવસ્થિત પ્રવાહ સુનિશ્ચિત કરશે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ સુધારાઓનો ઉદ્દેશ કાર્યકારી જટિલતાઓને ઘટાડવા, બજાર ઉપલબ્ધતાને સરળ બનાવવા અને અગ્રણી

આંતરરાષ્ટ્રીય નાણાકીય બજારોની જેમ વધુ સીમલેસ રોકાણ પ્રદાન કરવાનો છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને તમિળનાડુ રાજ્ય અધ્યક્ષ કે અન્નામલાઈનું પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું સ્વીકારી લીધું છે. અન્નામલાઈએ તાજેતરમાં જ ભાજપ અધ્યક્ષને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. કર્ણાટકના જળ સંસાધન મંત્રી રામલિંગા રેડ્ડીએ આજે તેમને મંત્રાલય ફાળવણીને લઈને રાજીનામું આપ્યું છે. બેંગલુરૂમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેમને બેંગલુરૂ વિકાસ મંત્રાલય આપવાનું વચન અપાયું હતું, પરંતુ તેના બદલે તેમને જળ સંસાધન મંત્રાલય અપાયું છે. તેમણે કહ્યું કે તેઓ ધારાસભ્ય તરીકે સેવા આપતા રહેશે અને કોંગ્રેસ પાર્ટીમાં રહેશે. 3 જૂને શપથ લીધા બાદ ગઈકાલે મંત્રીમંડળને નવા મંત્રાલયો ફાળવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું કે તેઓ રામલિંગા રેડ્ડી સાથે આ મુદ્દા પર ચર્ચા કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને મારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ વર્ષ 1973થી પૃથ્વી પર જીવન બચાવવા અંગે જાગૃતિ લાવવા દર વર્ષે 5 જૂને આ દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના અનેક મહાનુભાવોએ દેશવાસીઓને વિશ્વ પર્યાવરણ દિવસની શુભકામના પાઠવતા સૌને પર્યાવરણની જાળવણી કરવા અનુરોધ કર્યો. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને દેશવાસીઓને પર્યાવરણીય સંરક્ષણ, ટકાઉ જીવન અને જૈવ વિવિધતાના રક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવા અપીલ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રાધાકૃષ્ણને કહ્યું કે ભારતની સભ્યતાએ તેના નાગરિકોને પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવાનું શીખ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે એક પેડ માં કે નામ જેવી પહેલોએ વાર્ષિક આશરે 1.1 લાખ હેક્ટર વન વિસ્તાર વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. શ્રી મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર દરેકને શુભેચ્છા પાઠવી અને પર્યાવરણ સંરક્ષણ માટે સમર્પિત તમામ લોકોની પ્રશંસા કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ દિવસ પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે એક પૃથ્વી, એક પરિવાર અને એક ભવિષ્યના સિદ્ધાંતથી પ્રેરિત થઈને ભારત મિશન લાઇફની ભાવનામાં સ્વચ્છ, હરિયાળો અને વધુ ટકાઉ ગ્રહ તરફ કામ કરવાનું ચાલુ રાખશે. શ્રી મોદીએ કહ્યું કે દેશના લોકોએ દર્શાવ્યું છે કે સામૂહિક પ્રયાસો, મજબૂત નીતિઓ, વિજ્ઞાનમાં વિશ્વાસ અને નવીનતા નોંધપાત્ર પર્યાવરણીય સુધારા લાવી શકે છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રીઓ સર્વે શ્રી અમિત શાહ, રાજનાથસિંહ, શિવરાજસિંહ ચૌહાણ, ભૂપેન્દ્ર યાદવ, ડોક્ટર એસ જયશંકર, પિયુષ ગોયલ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓએ વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો ચાલુ છે. તેમણે કહ્યું કે કોઈપણ કરારમાં ઈરાનને પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરતા કાયમી ધોરણે અટકાવવા જોઈએ. વ્હાઇટ હાઉસમાં બોલતા શ્રી ટ્રમ્પે કહ્યું કે પરમાણુ અપ્રસાર તેમના વહીવટીતંત્રના અભિગમનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તેમણે કહ્યું કે ભવિષ્યના કોઈપણ કરાર હેઠળ ઈરાનને પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરવાની મંજૂરી અપાશે નહીં. શ્રી ટ્રમ્પે વર્ષ 2015ના પરમાણુ કરારની ટીકા કરતા તેને ઈરાનના પરમાણુ શસ્ત્રો મેળવવાનો માર્ગ ગણાવ્યો અને દાવો કર્યો કે કોઈપણ નવો કરાર મૂળભૂત રીતે અલગ હશે. ઈરાની પરમાણુ ઠેકાણા પર અમેરિકાના હુમલાનો બચાવ કરતા તેમણે કહ્યું કે આ સુવિધાઓ સંપૂર્ણપણે નાશ પામી છે અને તેના પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. શ્રી ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો અમેરિકન સૈનિકોને નિશાન બનાવવામાં આવશે તો તાત્કાલિક વળતો જવાબ અપાશે. ભારત આજે પુરૂષોની અંડર 18 એશિયા કપ હોકી ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ જાપાનના કાકામિઘારા હોકી સ્ટેડિયમ ખાતે આજે ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. ભારતે પુલ એમાં 9 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહીને અંતિમ 4માં સ્થાન મેળવ્યું છે. આજની મેચની વિજેતા ટીમ ફાઇનલમાં પહોંચશે અને જાપાન અથવા પુલ બીની ટોચની ટીમનો સામનો કરશે. ઓમાન દ્વારા મીના અલ ફાહલ નિકાસ ટર્મિનલ પર તેલ પુરવઠા કેન્દ્રો નજીક વિસ્ફોટ થવાને કારણે ક્રૂડ ઓઇલ નિકાસ અટકાવી દેવામાં આવી છે. આ વિસ્ફોટ ટર્મિનલના 2 સિંગલ બોય મુરિંગ બર્થ SBM 1 અને 2 વચ્ચે થયો હતો, જેનો ઉપયોગ ટેન્કરોમાં ક્રૂડ ઓઇલ ભરવા માટે થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણમાં 20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ભારતીય રિઝર્વ બેન્કે આ નાણાકીય વર્ષમાં સતત બીજી વખત વ્યાજદર યથાવત રાખ્યા. સરકારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોને સરકારી સિક્યુરિટીઝમાંથી મૂડી લાભ અને વ્યાજની આવક પર સંપૂર્ણ કરમુક્તિ આપી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો ચાલુ. જાપાનમાં એશિયા કપ હોકી ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં ભારત

અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 એ પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી સુરતમાં માર્ગ, વીજળી અને ઔદ્યોગિક ક્ષેત્રોની 18,800 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનો શુભારંભ કરાવશે. સૌપ્રથમ તેઓ હજીરા પહોંચશે અને બપોરે જાહેરસભાને પણ સંબોધશે. આ પહેલા શ્રી મોદી ઔદ્યોગિક અને માળખાકીય સુવિધાઓની સમીક્ષા કરશે. આ અંગે આકાશવાણી અમદાવાદના અમારા સંવાદદાતા અપર્ણા ખુંટનો અહેવાલ સાંભળીએ.
1: क्षेत्रीय बुनियादी ढांचे को बड़ी गति देते हुए प्रधानमंत्री नरेंद्र मोदी आज गुजरात और महाराष्ट्र के बीच कनेक्टिविटी को बढ़ाने के लिए वडोदरा मुंबई एक्सप्रेसवे के महत्वपूर्ण पैकेज राष्ट्र को समर्पित करेंगे. वे राष्ट्रीय राजमार्ग 56 के महत्वपूर्ण खंडों को 4 लेन बनाने की भी आधारशिला रखेंगे, जिससे आदिवासी क्षेत्रों और स्टैच्यू ऑफ यूनिटी तक पहुंच में सुधार होगा. जनकल्याण के तहत प्रधानमंत्री सूरत में 2400 घंटे आपातकालीन और ट्रॉमा केयर सुविधाओं से लैस एक आधुनिक 200 बिस्तरों वाले ईएसआईसी अस्पताल का भी उद्घाटन करेंगे. અપર્ણા ખુંટ, આકાશવાણી સમાચાર, અહમદાબાદ.
0: શ્રી મોદી સાંજે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં અંદાજે 2,970 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी आज दमण में नमो हवाई अड्डे के नए टर्मिनल भवन और आधुनिक नमो अस्पताल का उद्घाटन करेंगे, जिससे केंद्र शासित प्रदेश में क्षेत्रीय हवाई संपर्क और स्वास्थ्य सेवाओं को मजबूती मिलेगी. प्रधानमंत्री आज दमण कन्वेंशन सेंटर, निफ्ट परिसर और एक प्रतिष्ठित ब्रिज समेत कई ऐतिहासिक बुनियादी ढांचा परियोजनाओं की भी आधारशिला रखेंगे. समुद्री विकास की दिशा में एक बड़े कदम के रूप में प्रधानमंत्री आज केंद्र शासित प्रदेश लक्षद्वीप के लिए भी 885 करोड़ रूपये की बंदरगाह परियोजनाओं का शिलान्यास करेंगे. अपर्णा खुंड, आकाशवाणी समाचार, सूरत.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મિશન 5 મિલિયન ટ્રીઝ અંતર્ગત અમદાવાદમાં વૃક્ષારોપણના મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે શહેરમાં હવાની ગુણવત્તા સુધારવા અને પ્રદૂષણના સ્ત્રોતોની સચોટ માહિતી મેળવવા મોબાઇલ સોર્સ અપર્ચમેન્ટ લેબોરેટરીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. મુખ્યમંત્રીએ શહેરમાં હરિયાળી વધારવા અને પર્યાવરણ સંરક્ષણને વધુ મજબૂત બનાવવા માટે મિયાવાકી પદ્ધતિ આધારિત લોંગ ઓન ફોરેસ્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પણ શુભારંભ કરાવ્યો. આ કાર્યક્રમ દરમિયાન કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, આ વર્ષે અમદાવાદ શહેરમાં કુલ 50 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રખાયો છે.
2: આજે સમગ્ર ગુજરાતની અંદર આજના દિવસે અને હવે ચોમાસું આવશે એટલે ચોમાસામાં પણ કરોડો વૃક્ષો વાવી વન વિભાગ દ્વારા અને સૌ લોકો સાથે જોડાઈ અને પોતે પોતાના માતૃશ્રીના નામે પોતાના ઘરના જે લાડીલા વ્યક્તિના નામે એક વૃક્ષ વાવી અને એનું જતન કરશે તો ગુજરાત હરિયાળી ક્રાંતિ તરફ છે અને હરિયાળી ક્રાંતિ તરફ જવા.
0: સમગ્ર વિશ્વમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યમાં વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો દ્વારા આ દિવસ હર્ષભેર ઉજવાઈ રહ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી એક પેડ મા કે નામ અભિયાનના ત્રીજા તબક્કાનો આજથી પ્રારંભ કરાવ્યો. આ અભિયાન અંતર્ગત ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 50 લાખ અને ગાંધીનગર શહેરમાં 5,000 વૃક્ષોનું વાવેતર કરાશે. વલસાડ જિલ્લાના વાપીમાં નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરાયું, જ્યારે ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં ગ્રીન બેલ્ટ અભિયાનનો પ્રારંભ કરાવાયો. મહીસાગર જિલ્લા સંતરામપુરમાં શિક્ષણ તાલીમ ભવન ખાતે પૂર્વ શિક્ષણમંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે વૃક્ષારોપણ કર્યું. નર્મદા જિલ્લાના વિવિધ તાલુકામાં વૃક્ષારોપણ દરમિયાન પર્યાવરણના સંરક્ષણ, વૃક્ષોના મહત્વ અને હરિયાળું પર્યાવરણ જાળવવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા અંગેનો સૌને સંદેશ અપાયો. ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત રાજ્યભરમાંથી આજે સવારે 8 વાગ્યા સુધીમાં 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા નાગરિકોમાં 172 પુરૂષો, 282 સ્ત્રીઓ અને 114 બાળકોનો સમાવેશ થાય છે. હાલમાં તમામ જિલ્લાઓમાં પોલીસની જુદી જુદી ટીમો દ્વારા આ ઓપરેશન અંતર્ગત અન્ય શંકાસ્પદ વ્યક્તિઓ અને વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન અને તપાસની પ્રક્રિયા હજુ પણ કાર્યરત છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યની સુરક્ષા અને શાંતિ સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. ગેરકાયદેસર ઘૂસણખોરી અને વસવાટ કરનારા શખ્સો સામે આ પ્રકારની કડક ઝુંબેશ આગામી સમયમાં પણ યથાવત રહેશે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થયા છે. આ સમયગાળામાં ગુજરાત પણ અનેક ક્ષેત્રમાં નવી ઊંચાઈએ પહોંચ્યું છે. આવું જ એક ક્ષેત્ર વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્ર પણ છે. રાજ્યમાં ગત 12 વર્ષમાં વિજ્ઞાનના પ્રસાર અને જનમાનસમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસિત કરવા પાટણ, ભુજ, ભાવનગર અને રાજકોટ એમ 4 જેટલા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. આ તમામ કેન્દ્રની અત્યાર સુધીમાં 25,64,000થી વધુ વિજ્ઞાન પ્રેમીઓએ મુલાકાત લીધી છે. આ કેન્દ્ર વૈજ્ઞાનિક ચેતનાના કેન્દ્ર બન્યા હોવાનું સત્તાવાર

યાદીમાં જણાવાયું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: मेरी मम्मी की बात तो आप ही ना करें, वो ऐसी नहीं है, वो तो मेरी भाभी का बहुत ध्यान रखती हैं, पलकों पर बिठाती हैं उन्हें। ऐसा तुम्हें लगता है, थोड़ी बहुत बातें तो उनकी भी होती ही होंगी। छोड़िए इस बात को, मैं आपसे बहस नहीं करना चाहती, ये तो मन की बात है, प्यार तो दिल तक पहुंच ही जाता है। अगर उनके मन में मेरे लिए स्नेह होगा तो पहुंचेगा। भावना, आज तुम्हें गुस्सा आ रहा है, लेकिन एक दिन जरूर तुम्हें एहसास होगा कि मैं सही कह रहा था, बस समय रहते तुम्हें एहसास हो जाए।
1: एक स्ट्रोक थी बचवानी, गर्मी में लू लागवा थी बचवा માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

0: આ રંગ યાદ રાખજે, લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ છે ને, એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: ફેક્ટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય, અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે, અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો, અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
1: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
1: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ, અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: કેજેઆઈટી સાવલી ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શું તમે તૈયાર છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી.

હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
2: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
0: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.
4: રોને કે ચાન્સીસ ભી હોતે હૈ જ્યાદા, ફેટી લિવર કે ચાન્સીસ ભી જ્યાદા હોતે હૈ.
5: તો સુનિયે ડોક્ટર ગૌરવ મહેતા કી બાતે, 8 જૂન શામ 4 બજે સિર્ફ વિવિધ ભારતી પર.
6: કાર્યક્રમ કા અગલા ગીત હમને લિયા હૈ ફિલ્મ આંધી સે, આવાઝે હૈ લતા મંગેશકર ઓર કિશોર કુમાર કી. इस गीत को लिखा है गुलजार साहब ने और तर्ज बनाई है राहुल देव बर्मन ने.

પૂજા પ્લસ માત્ર મંગળ મુહૂર્ત નક્કી કરો, દુલ્હે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલ્હે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: ના કરાય અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: નમસ્તે શ્રોતા મિત્રો,
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી એક પેડ માકે નામના ત્રીજા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી મામલે વધુ બે આરોપીની ધરપકડ. ગીરમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયેલા 12 સિંહ સંપૂર્ણ સ્વસ્થ થતા જંગલમાં મુક્ત કરાયા. અને રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો અને કહ્યું કે વિશ્વ પર્યાવરણીય સંરક્ષણ સાથે આર્થિક વિકાસને સંતુલિત કરીને ભારત સક્રિયપણે આગળ વધી રહ્યું છે. સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિવિધ માળખાગત પરિયોજનાઓનો શુભારંભ કર્યા બાદ એક વિશાળ સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ નિર્દેશ કર્યો કે ભારતની 250 ગીગાવોટની કુલ નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાંથી ગુજરાત એકલું 50 ગીગાવોટનું યોગદાન આપે છે, જે દેશના હરિત ઉર્જાનો 5મો ભાગ છે. તેમણે ઉમેર્યું, સૌર ઉર્જાના ઉત્પાદનમાં ભારત વિશ્વના 5 દેશોમાંનું એક છે.
2: સૌર ઉર્જા કે ઉત્પાદન મેં ગુજરાતે પ્રશંસનીય કામ કિયા હૈ ઓર અબ જબ દેશ ગ્રીન હાઇડ્રોજન ઓર ગ્રીન અમોનિયા જૈસે ક્ષેત્રમાં કામ કર રહા હૈ તો ઇસમેં ભી ગુજરાત કા રોલ બહોત બડા હોને વાલા હૈ. 12 વર્ષ પહેલે ભારત મેં સૌર ઉર્જા કા ઉત્પાદન નામ માત્ર કા થા. આજ હમ દુનિયા કે ટોપ 5 દેશો મેં સે એક હૈ.
1: શ્રી મોદીએ કહ્યું, ગુજરાતે આ શતાબ્દીના પ્રારંભે જ સરકારમાં આબોહવા પરિવર્તનનો અલાયદો વિભાગ બનાવ્યો હતો. આ વ્યવસ્થા બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું.
2: ગુજરાતને વર્ષો પહેલે હી તેજ કદમ ઉઠાને શરૂ કર દીએ. ગુજરાત રાજ્ય હૈ જિસને ઇસ શતાબ્દી કે પ્રારંભ મેં હી સરકાર મેં ક્લાઇમેટ ચેન્જ કા એક અલગ ડિપાર્ટમેન્ટ બનાયા થા. એવી એસી વ્યવસ્થા બનાને વાલા ગુજરાત દેશ કા પહેલા રાજ્ય થા.
1: પ્રધાનમંત્રીએ વેસ્ટ ટુ વેલ્થ પહેલની પણ પ્રશંસા કરી, જે છેલ્લા 12 વર્ષોમાં એક જન આંદોલનમાં ફેરવાઈ છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આધુનિક કનેક્ટિવિટીને છેવાડાના માનવી સુધી લઈ જવી એ સરકારની ટોચની પ્રાથમિકતા છે. અગાઉ પ્રધાનમંત્રી હજીરા પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઔદ્યોગિક અને માળખાકીય સુવિધાઓની સમીક્ષા કરી. તેઓ થોડીવારમાં કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં અંદાજે 2,970 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતેથી એક પેડ માકે નામના ત્રીજા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. લોકભવન કર્મચારી વસાહત નજીક 5,000 જેટલા રોપાઓના વાવેતર સાથે આ અભિયાનનો પ્રારંભ થયો. વન વિભાગ દ્વારા 2026-27 દરમિયાન એક પેડ માકે નામ અને વન મહોત્સવ અન્વયે સમગ્ર રાજ્યમાં કુલ 74,453 હેક્ટર વિસ્તારમાં 5,51,00,000થી વધુ રોપાઓનું વાવેતર કરાશે. આગામી ચોમાસામાં પ્રજાજનોને સરળતાથી રોપા મળી રહે તે માટે 423 નર્સરીમાંથી કુલ 11.80 કરોડ રોપાઓનું વિતરણ કરવાનું પણ

0: આયોજન કરાયું છે. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી મામલે વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગરથી ઝડપાયેલા આ શખ્સોએ વોલેટ ઓપન કરી અલગ અલગ લેયરમાં 5000 USDT એટલે કે ભારતીય મૂલ્ય અનુસાર 4,75,000થી વધુ રૂપિયા મેળવી ગેરકાયદેસર ફંડિંગ કર્યું હોવાનું સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના પોલીસ અધિક્ષક સંજય કેશવાલાએ જણાવ્યું.
1: જે હાદીરજા સબીર અલી સરાની છે એ એમના પિતાનું KYC નો યુઝ કરી એ પોતાના મિત્ર મોહમ્મદ જામીન અબ્બાસ અલી જીગર સાથે મળી અને ફાધરની KYC ડિટેલનો ઉપયોગ કરી બાયનાન્સ વોલેટ દ્વારા બંનેએ મળીને ઓફેક એન્ટિટી અનસુરુલ્લા એટ ધ હાઉથી ગ્રાન્ટેક્સથી અલગ અલગ લેયર છે એમાં 5000 USDT ટ્રાન્ઝેક્શન કરેલા હોવાનું જાણવા મળેલ છે. આ જે તપાસ છે એના આધારે આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે.
0: ઉલ્લેખનીય છે કે આ કેસમાં અગાઉ 10 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ગીર વિસ્તારમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયેલા 17 સિંહો પૈકી 12 સિંહ સંપૂર્ણ અસ્વસ્થ જણાતા જંગલમાં મુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે આ માહિતી આપી. તેમણે કહ્યું બાકીના 5 સિંહો પણ સ્વસ્થ છે અને તેમને પણ ટૂંક સમયમાં જ મુક્ત કરવામાં આવશે.
2: આ સિંહોના લગભગ 8 જેટલા જે બચ્ચાઓ છે એના ટૂંકા ગાળાની અંદર મૃત્યુ થતા થોડી ચિંતાની લાગણી હતી, પરંતુ વન વિભાગના પ્રયાસો જે બીમાર 17 જેટલા સિંહો હતા એને ક્વોરન્ટાઇન કરવામાં આવેલા હતા અને સારવાર કરવામાં આવી. 12 સિંહોને સાજા થયા પછી વનમાં છૂટા કરી દેવામાં આવ્યા છે. જે 5 સિંહો છે હજી ઓબ્ઝર્વેશન હેઠળ છે અને તંદુરસ્ત છે. છેલ્લા દિવસોની અંદર જે બીમારીથી મૃત્યુ કહી શકાય એ પ્રકારના મૃત્યુ બન્યા નથી.
0: બોલિવેરિયન રિપબ્લિક ઓફ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ આજે જામનગરની મુલાકાતે છે. તેમણે આજે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો. આ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક અરૂણકુમાર તથા અન્ય અધિકારીઓ સહભાગી થયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_APD ને ફોલો કરશો. રાજ્યભરમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. પોરબંદર જિલ્લાના ચોપાટી બીચ ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં બીચ ક્લીનિંગ ડ્રાઈવ યોજાઈ હતી. સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના નવનગર ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાની ઉપસ્થિતિમાં સામૂહિક વૃક્ષારોપણનો સંકલ્પ લેવાયો. છોટાઉદેપુર વન વિભાગ દ્વારા ખાનગી શાળા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાની અધ્યક્ષતામાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું. ડાંગ જિલ્લામાં આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલે વન તથા કુદરતી સ્ત્રોતોનું જતન સંવર્ધન કરવાની હાકલ કરી. બનાસકાંઠામાં અંબાજી ખાતે નિર્માણાધીન બોટનિકલ ગાર્ડનમાં 51 શક્તિપીઠોની પ્રેરણાથી પસંદ કરાયેલા 51 પવિત્ર ઔષધીય મહત્વ ધરાવતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જામનગરમાં રાજ્યકક્ષાનો વિશેષ સેમિનાર યોજાયો હતો, જેમાં રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પ્રતિ એક નવા બનતા બાંધકામોની સાથે નિશ્ચિત સંખ્યામાં વૃક્ષો વાવવાની કાયદાકીય જોગવાઈ કરવાની હિમાયત કરી હતી.
3: મને લાગે છે કે બાળકોને નાનપણથી જ આપણે તૈયાર કરવા જોઈએ અને માત્ર જંગલ નહીં પરંતુ જ્યાં જ્યાં નવી સોસાયટી બનતી હોય, નવા એપાર્ટમેન્ટ બનતા હોય, તે બધું કોન્ક્રીટ વધી રહ્યું છે, ત્યાં દરેક સોસાયટીમાં ઝાડ નાખવાની પ્રથા લાવવી જોઈએ અને જેથી કરીને પંખીઓ આવે, બાળકો એને સમજે.
0: આ ઉપરાંત ખેડા, નવસારી, બોટાદ, ગીર સોમનાથ, કચ્છ અને પંચમહાલ જિલ્લામાં પણ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી. આજે અમદાવાદના નરોડા GIDC વિસ્તારમાં આવેલ MSN ઇન્ટરમીડિયેટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં વિસિલમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં 3 જેટલા મજૂરોને ઇજા થઈ હતી. તેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ફાયર બ્રિગેડની ટીમ અને અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લઈ લીધી હતી. કયા કારણોસર અને કયા કેમિકલમાં આગ લાગી હતી તે સમગ્ર મામલે FSLની મદદથી તપાસ કરવામાં આવશે તેમ ઝોન 4 DCP અતુલ બંસલે જણાવ્યું હતું.
4: બ્લાસ્ટ પછી અહીંયા આગ લાગી ગઈ અને નજીકમાં હાઇડ્રોજન સિલિન્ડર્સની સ્ટોરેજ હતી ત્યાં પણ આગ લાગી ગઈ. અહીંયા કામ કરતા કુલ 3 લોકોને ઇજા થઈ છે, જેમાંથી એકની મૃત્યુ થઈ ગઈ છે ડ્યુરિંગ ટ્રીટમેન્ટ અને 2ની ટ્રીટમેન્ટ ચાલુ છે. શું શું પ્રિકોશન્સ લેવાનું હતું અને શું નેગ્લિજન્સ થઈ છે એ બાબતે FSL અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ કરીને જે પણ રિપોર્ટ આવશે એને આધારે પોલીસ આગળની કાર્યવાહી કરશે.
0: રાજ્યમાં આગામી 10 જૂન સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ, ગાજવીજ અને તેજ પવનની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સાથે જ કેટલાક સ્થળોએ ભારે ગર્જના સાથે વીજળીના ચમકારા થવાની પણ આગાહી કરવામાં આવી છે.

0: હવામાન વિભાગના વડા એ કે દાસના જણાવ્યા અનુસાર પવનની ગતિ 40-થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
1: 5 से लेकर 10 जून तक इसमें आज हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में और जो सौराष्ट्र कच्छ की दक्षिण और दक्षिण पूर्व जो जिला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा. आपका थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है. विंड स्पीड जो रहे 40-50 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा. अधिकतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक.
0: અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી સરકારી વસાહતની જમીન પર વર્ષોથી થયેલા અનધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે ટીપી સ્કીમ નંબરના ફાઇનલ પ્લોટ નંબર 268માં સમાવિષ્ટ આ સ્થળ પર લાંબા સમયથી પ્રવર્તમાન 19 રહેણાંક અને 10 વ્યવસાયિક મળી કુલ 29 અનધિકૃત દબાણો હટાવી જમીન સંપૂર્ણપણે મુક્ત કરાવવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે નવનિર્મિત અદ્યતન જિલ્લા ન્યાય મંદિરનું આજે લોકાર્પણ કરાયું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. અંદાજીત 74 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અદ્યતન સંકુલમાં એક સાથે 18 અદાલત કાર્યરત થઈ શકે તેવી વ્યવસ્થા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી એક પેડ માં કે નામના ત્રીજા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી મામલે વધુ 2 આરોપીની ધરપકડ. ગીરમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયેલા 12 સિંહ સંપૂર્ણ સ્વસ્થ થતા જંગલમાં મુક્ત કરાયા અને રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: घटना स्वयं ही घट पड़े। भारतीय सेना,
1: भारतीय सेना, इस गीत के साथ ही आज का जयमाला कार्यक्रम अब समाप्त होता है।
2: 93.9 मेगाहर्ट्ज पर आप सांभळी रह्या छो विविध भारतीनु वडोदरा केन्द्र। श्रोता मित्रों, विश्व पर्यावरण दिवस निमित्ते सांभळीए एक संदेश।
3: नमस्ते श्रोता मित्रों, आजे वडोदरा थी हूँ आशीष पटेल, बड़ोड़ा जिला एसपीजी प्रेसिडेंट। आजे विश्व पर्यावरण दिवस निमित्ते अमे लास्ट ईयर भी पहल करी थी, आ वर्षे बीजू वर्ष से, त्यारे पर्यावरण नो आजे ए पर्व छे के जेने सरस रीते दरेक नागरिके आ जागृत थवानी जरूर छे के आवनारा दिवसोमां पर्यावरण ने जो आपणे नहीं साचवीए तो आवनारा दिवसोमां आपणी आवनारी पेढ़ी माटे बहु खूब कठिन परिश्रम थवानो छे। त्यारे अमे एसपीजी जिल्लामांथी એ શરૂઆત કરી છે કે દરેક પરિવાર એક ઝાડ પોતાની ફરજ સમજીને એનું પાલન કરે અને દરેક વ્યક્તિ ઘર નહીં તો ઘરના આંગણા પાસે, ખેતરમાં, કોઈ બી જગ્યાએ એક પ્લાન્ટ એવો રૂપે કે આવનારી પેઢીને એ ઓક્સિજન મળે. આજે ધરતી માતાએ આપણને પાણી આપ્યું છે, ધરતી માતાને આપણે જરૂર છે, જ્યારે અનાજ આપ્યું છે, ઓક્સિજન પૂરો પાડે છે. હવે આ પરિસ્થિતિ અત્યારની એવી છે, જ્યારે કન્સ્ટ્રક્શન થઈ રહ્યા છે ત્યારે પર્યાવરણ સચવાતું નથી, લોકોના ઘર બિલ્ડિંગો થઈ રહી છે, તો આપે પર્યાવરણને જાગૃત રાખવા માટે, સારો ઓક્સિજન મળે એ માટે એક સંદેશ છે કે પર્યાવરણ દિવસને નિમિત્તે દરેક નાગરિકે જાગૃત થઈને એક વૃક્ષ વાવવું જરૂરી છે. આ મારો સંદેશ છે. જય સરદાર, ભારત માતા કી જય.
2: હવે સાંભળીએ ફિલ્મ સિંદૂરમાં લતા મંગેશકર અને સુરેશ વાડકરને, ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

0: नमस्कार, आकाशवाणी समाचार प्रवेश अड़ियचा वाँचे छे। मुख्य समाचार। ગુજરાતના સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનો પ્રારંભ કરાવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર આપ્યો। પ્રધાનમંત્રીએ કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નમો હોસ્પિટલ અને નમો વિમાન મથક માટે ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કર્યું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને બિહારના સરહદી વિસ્તારોમાં ગેરકાયદે વસ્તી વિષયક ફેરફારને રોકવા સરકાર કટિબદ્ધ। ભારતને 5મી પેઢીના લડાકુ વિમાન સુખોઈ SU-57 આપવા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની દરખાસ્ત। જાપાનમાં રમાતી હોકી એશિયા કપ સ્પર્ધામાં પાકિસ્તાનને હરાવી ભારતીય પુરુષ ટીમ ફાઇનલમાં પહોંચી। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર આપતા કહ્યું, વિશ્વ પર્યાવરણીય સંરક્ષણ સાથે આર્થિક વિકાસને સંતુલિત કરીને ભારત સક્રિય રીતે આગળ વધી રહ્યું છે। ગુજરાતના સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસ માળખાગત પરિયોજનાઓનો પ્રારંભ કરાવ્યા બાદ જાહેર સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, ભારતની કુલ 250 ગીગાવોટની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાંથી ગુજરાત 50 ગીગાવોટનું યોગદાન આપે છે, જે દેશની ગ્રીન એનર્જી હિસ્સાનો 5મો ભાગ છે।
1: ये जो वैश्विक संकट चल रहा है, ये दिखाता है कि एनर्जी के मामले में आत्मनिर्भरता कितनी जरूरी है। और बीते 12 वर्षों में देश ने जो कैपेसिटी तैयार की है, उसका कितना बड़ा महत्व है। 12 वर्ष पहले भारत में सौर ऊर्जा का उत्पादन नाम मात्र का था, आज हम दुनिया के टॉप 5 देशों में से एक हैं।
0: શ્રી મોદીએ ગુજરાત સૌર ઉર્જાથી ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા તરફ વળવામાં મોટી ભૂમિકા ભજવવા તૈયાર છે, જે ઉર્જામાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા જરૂરી છે તેમ પણ જણાવ્યું।
1: દુનિયા અબ હરિત યુગ કી તરફ, ગ્રીન ફ્યુચર કી તરફ બહોત હી સાવધાન હો ચુકી હૈ। ભારત ભી ગ્રીન ગ્રોથ પર બહોત અધિક કામ કર રહા હૈ। और इसमें भी गुजरात राज्य है जिसने इस शताब्दी के प्रारंभ में ही सरकार में क्लाइमेट चेंज का अलग डिपार्टमेंट बनाया था। और गुजरात के चारण का गांव में भारत का पहला सोलर पार्क भी बनाया गया था।
0: દરમિયાન પ્રધાનમંત્રીએ આધુનિક કનેક્ટિવિટીને છેવાડાના વિસ્તાર સુધી લઈ જવાની સરકારની ટોચની પ્રાથમિકતા પર પણ ભાર આપ્યો। શ્રી મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નમો વિમાન મથક માટે ટર્મિનલ ભવન અને નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું। આ ઉપરાંત શ્રી મોદી હવે અંદાજે 2,970 કરોડ રૂપિયાની આરોગ્ય સેવાઓ અને વિવિધ ક્ષેત્રની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। આ ઉપરાંત તેઓ લક્ષદ્વીપ માટે અનેક મહત્વની સમુદ્રી પરિયોજનાઓનું પણ ખાતમુહૂર્ત કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રિપુરાની લંકામુરા સરહદ ચોકી પર સરહદ સુરક્ષા દળ BSFના જવાનોને સંબોધતા સરહદ સુરક્ષા અંગે વ્યાપક દ્રષ્ટિકોણ રજૂ કર્યો। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શ્રી શાહે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ CAPFના પર્યાવરણીય યોગદાન અંગે કહ્યું, વર્ષ 2019થી CAPFના કર્મચારીઓએ અંદાજે

0: 6 કરોડથી વધુ રૂપા વાવ્યા છે.
1: 2019 से लेकर आज तक हमारे सभी सीएपीएफ ने जवानों ने लगभग 6 करोड़ 40 लाख वृक्षों को लगाने का काम किया. इस साल हम 40 लाख से 60 लाख वृक्ष लगाने वाले हैं और अगले साल हम सबका एक सामूहिक संकल्प बनने वाला है कि अगले साल एक ही वर्ष में सीएपीएफ के जवान 2 करोड़ से ज्यादा वृक्षों का लगाने का काम करेंगे और पर्यावरण की और देश की सेवा करेंगे.
0: સરહદ સુરક્ષા અંગે શ્રી શાહે કહ્યું હતું કે સરકાર ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને બિહારના સરહદી વિસ્તારોમાં ગેરકાયદેસર વસ્તી વિષયક ફેરફારોને રોકવા કટિબદ્ધ છે. ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ આ નાણાકીય વર્ષમાં સતત બીજી વખત વ્યાજદરમાં કોઈ ફેરફાર નથી કર્યો. આ વર્ષ માટે બીજી દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરતા આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે નાણાકીય નીતિ સમિતિએ સર્વસંમતિથી ટૂંકા ગાળાનો ધિરાણ દર અથવા રેપો રેટને 5.25% પર તટસ્થ વલણ સાથે યથાવત રાખવાનો નિર્ણય કર્યો. બેન્કે આ નાણાકીય વર્ષ માટે કુલ ઘરેલુ ઉત્પાદન જીડીપી વૃદ્ધિનું અનુમાન પહેલાના 6.9% ઘટાડીને 6.6% કર્યું છે. બેન્કે આ વર્ષ માટે સીપીઆઈ ફુગાવા લક્ષ્યને પણ 4.6% વધારીને 5.1% કર્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ફોલો કરશો. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતને રશિયાના 5મી પેઢીના લડાકુ વિમાન સુખોઈ SU-57 આપવાની દરખાસ્ત કરી. તેમણે આ વિમાનના ભારતમાં સંયુક્ત ઉત્પાદનનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. સેન્ટ પીટર્સબર્ગ આર્થિક મંચ દરમિયાન વિશ્વની કેટલીક સમાચાર સંસ્થાઓના વડાઓ સાથેની વાતચીતમાં શ્રી પુતિને કહ્યું હતું કે રશિયા હજી પણ ભારતને SU-57 લડાકુ વિમાન કાર્યક્રમમાં સામેલ કરવા માંગે છે. તેમણે કહ્યું રશિયા ભારતની સાથે સંકલિત વાયુ સંરક્ષણ પ્રણાલી અને અન્ય મહત્વના સંરક્ષણ ઉપકરણોના વિકાસમાં સહકાર આપવા તૈયાર છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હોર્મુઝ સામુદ્ર ધુની દ્વારા સુરક્ષિત નેવિગેશન સુનિશ્ચિત કરવા અમેરિકાને યુરોપિયન સાથી દેશોની સૈન્ય મદદની જરૂર નથી. તેમણે કહ્યું હોર્મુઝ સામુદ્ર ધુની ફરીથી સુરક્ષિત રીતે ખુલી જશે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ સામુદ્ર ધુનીની સુરક્ષાના પ્રયાસમાં ભાગ લેવા યુરોપિયન અને અન્ય સાથી દેશોને આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું આ પ્રસ્તાવનો અસ્વીકાર કરાયો હતો. શ્રી ટ્રમ્પે વધુમાં કહ્યું કે અખાતી દેશો પાસેથી ઉર્જા પુરવઠા પર વધુ પડતા નિર્ભર દેશોને આ નિર્ણયના કારણે વધુ ખર્ચ ઉઠાવવો પડી શકે છે. ભારતીય હોકી ટીમે એશિયા કપની સેમીફાઇનલમાં પાકિસ્તાનને 5-3 હરાવ્યું. જાપાનના કાકામી ગહારામાં એશિયા કપ પુરુષોના 18 વર્ષથી ઓછી વયની સ્પર્ધામાં પાકિસ્તાનને હરાવી ભારત હવે આવતીકાલે યજમાન જાપાન સામે ફાઇનલ મેચમાં રમશે. અગાઉ જાપાને પહેલી સેમીફાઇનલમાં મલેશિયાને 8-1 હરાવ્યું હતું. આવતીકાલે અન્ય એક મેચમાં પાકિસ્તાન ત્રીજા સ્થાન માટે મલેશિયા સામે ટકરાશે. જ્યારે આ જ સ્પર્ધામાં ભારતીય મહિલા ટીમનો સેમીફાઇનલમાં ચીન સામે પેનલ્ટી શૂટઆઉટમાં પરાજય થયો છે. આ સાથે જ મહિલા ટીમ આ સ્પર્ધામાં સુવર્ણચંદ્રકની દોડમાંથી બહાર થઈ છે. ભારતે વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ 2026માં અત્યાર સુધી 5 સુવર્ણ સહિત કુલ 6 ચંદ્રક જીત્યા છે. ગુજરાતના અમદાવાદમાં યોજાયેલી આ સ્પર્ધામાં ભારતની સબ જુનિયર બોયઝ ટ્રેડિશનલ ગ્રુપ ટીમ અને જુનિયર ગર્લ્સ ટ્રેડિશનલ ગ્રુપ ટીમે નેપાળને હરાવી સુવર્ણચંદ્રક જીત્યા છે. આ સાથે જ ભારતે પોઈન્ટ ટેબલમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. નોર્વે ચેસના 9મા રાઉન્ડમાં ભારતીય ખેલાડી પ્રજ્ઞાનંદા રમેશબાબુએ ભારતના જ વિશ્વ વિજેતા ડી ગુકેશને હરાવી ખિતાબની દોડમાં પોતાની દાવેદારી જાળવી રાખી. આ વિજય સાથે પ્રજ્ઞાનંદાના 15 પોઈન્ટ થઈ ગયા છે, જે ટોચના ખેલાડી વેસ્લીથી માત્ર 0.5 પોઈન્ટ પાછળ છે. વેસ્લીએ ક્લાસિકલ ગેમ ડ્રો થયા પછી આર્માગેડન ટાઈ બ્રેકમાં મેગ્નસ કાર્લસનને હરાવી 15.5 પોઈન્ટ હાંસલ કર્યા હતા. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ આંદામાન ટાપુઓના પૂર્વ કાંઠા પરથી અંદાજે 15 કિલોમીટર દૂર શ્રીવિજયપુરમ 3માં કુદરતી ગેસના ભંડાર મળી આવ્યા હોવાનું જણાવ્યું છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પુરીએ કહ્યું કે આ શોધ આંદામાન સાગરની વિશાળ ઉર્જા ક્ષમતાને દર્શાવે છે. તેમણે

0: શોધખોળને આ ક્ષેત્રમાં ચાલી રહેલા તપાસ અભિયાનની સફળતાનું પ્રતીક ગણાવતા કહ્યું, કુદરતી ગેસનો ભંડાર 355 મીટરની ઊંડાઈએ મળ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતના સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાનો પ્રારંભ કરાવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર આપ્યો. પ્રધાનમંત્રીએ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નમો હોસ્પિટલ અને નમો વિમાન મથક માટે ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને બિહારના સરહદી વિસ્તારોમાં ગેરકાયદે વસ્તી વિષયક ફેરફારને રોકવા સરકાર કટિબદ્ધ. ભારતને 5મી પેઢીના લડાકુ વિમાન સુખોઈ SU-57 આપવા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની દરખાસ્ત. જાપાનમાં રમાતી હોકી એશિયા કપ સ્પર્ધામાં પાકિસ્તાનને હરાવી ભારતીય પુરુષ ટીમ ફાઇનલમાં પહોંચી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આઈએ સુને કાર્યક્રમ હવા મહેલ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.